નમસ્કાર સુપ્રભાત શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીના દમણ કેન્દ્રની પ્રસારણ સભામાં આપ સૌ મિત્રોનું અભિવાદન. આજે છે સોમવાર, શક સંવત 1948, વિક્રમ સંવત 2082, જેઠ મહિનાની વદ છઠ, તદનુસાર 6 જુલાઈ 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. આજનો આપનો દિવસ મંગળમય રહે એવી મંગળ કામનાઓ સાથે સભાનો શુભારંભ શરણાઈની મંગળ સુરાવલીઓથી કરીએ.

મિત્રો, 6:05 ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના, તેમજ 6:30 ચિંતનાત્મક કાર્યક્રમ અમૃતધારા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે થશે. હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ વારમાં આપ સાંભળશો. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. પ્રાતકાલીન ભક્તિ સંગીત માણીએ અર્ચના સાથે.

રવિ સાહેબનું આ ભજન આપ સાંભળી રહ્યા હતા સોનિક સુથારના સ્વરમાં. હવે સાંભળીએ સુપર્ણા બેનર્જીએ ગાયેલું પ્રેમ સખીનું આ ભજન.

કવિ પિંગળનું આ ભજન આપે સાંભળ્યું. ગાયક કલાકાર હતા પ્રફુલ્લ દવે. મહાન ભક્ત કવિ સુરદાસ દ્વારા રચિત પદો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને બાળલીલાઓનું અદ્ભુત વર્ણન કરે છે. તેમના પદો મુખ્યત્વે બ્રજ ભાષામાં લખાયેલા છે અને તેમાં કૃષ્ણ પ્રેમ, વાત્સલ્ય અને વિરહની ભાવનાઓનો સમાવેશ અધધ. સાંભળીએ આવું જ એક ભજન અનુપ ચલોટાના સ્વરમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ થાય છે લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ અમૃતધારા. આજનો વિષય છે આત્મનિરીક્ષણ. વક્તા છે ડોક્ટર ચંપક મોદી.
1: આત્મનિરીક્ષણ. પ્રત્યેક વ્યક્તિ અન્યની ક્ષતિઓનું નિરીક્ષણ કરે છે. પોતાના દોષ જોવાની આંખ તેને નથી, તેથી અંતકાળે તેની અધોગતિ થતાં તે નર્કમાં જાય છે. તે માટે એક દ્રષ્ટાંત સમજવા જેવું છે. મંદિર સામે એક ગણિકાનું ઘર હતું. મંદિરમાં સંત મહાત્મા ગણિકાને ઘેર આવતા યુવાનોને જોઈ દુઃખી થતા. એક દિવસે તેમણે ગણિકાને કહ્યું, હે પાપીણી, તારે કારણે લોકોની દુર્ગતિ થાય છે. મૃત્યુ પછી તારું શું થશે તેનો તો વિચાર કર. આ સાંભળી ગણિકાને પશ્ચાતાપ થયો. તેણે સાચા હૃદયથી પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, હું આજીવિકા માટે લાચારીથી ગણિકા તરીકે જીવું છું. મારી રક્ષા કરવાનો ધર્મ તારો છે. સાધુએ જોયું કે ગણિકાને ઘેર હજુ પણ પુરુષોની અવરજવર ચાલુ છે, તેથી તેણે કેટલા પુરુષો આવે છે તે ગણવાનું શરૂ કર્યું. જ્યારે કોઈ પુરુષ એના ઘરમાં પ્રવેશ કરે ત્યારે સાધુ મહાત્મા એક પથ્થર બાજુ પર મૂકે. સમય જતાં પથ્થરોનો મોટો ઢગલો થઈ ગયો. તેથી તેણે ગણિકાને કહ્યું, જો આ તારા પાપનો ઢગલો, મૃત્યુ પછી નર્કમાં તને કેવી શિક્ષા થશે તેની કલ્પના તો કર. ભયભીત ગણિકાએ આંખમાં અશ્રુ સાથે પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે તો તું મને તારી પાસે બોલાવ, હું તારે શરણે આવું છું. રડતા રડતા તેના પ્રાણ છૂટી ગયા. દૈવ યોગે તે જ દિવસે સાધુ મહાત્મા પણ હૃદયરોગનો હુમલો થતાં મૃત્યુ પામ્યા. યમદૂતો સાધુના પ્રાણને નરક તરફ લઈ જતા હતા અને પશ્ચાતાપની આગમાં તપ્ત દુઃખી ગણિકાનો આત્મા વિમાનમાં સ્વર્ગ તરફ જતો હતો. આ આશ્ચર્ય જોઈને સાધુ બોલ્યો, હે પ્રભુ, આ કેવો અન્યાય! સમગ્ર જીવન સંન્યસ્ત ધારણ કરનારને નર્કમાં ઘસડી જવામાં આવે અને જિંદગી પર્યંત પાપાચાર કરનારી ગણિકાને વિમાનમાં સ્વર્ગ તરફ લઈ જવામાં આવે? યમદૂતો કહે, સાધુ મહારાજ, ઈશ્વરના દરબારમાં ક્યારેય અન્યાય કરવામાં આવતો નથી. તારું સાધુ જીવન દંભી અને ઢોંગી હતું. જો પેલો તારો દેહ, એ તો અવશ્ય શુદ્ધ હતો. લોકો તારા દેહને હાર પહેરાવીને સન્માન કરી રહ્યા છે. બેન્ડ વાજા સાથે તારા મૃતદેહનો

0: તેઓ વરઘોડો કાઢી રહ્યા છે અને ત્યાં નજર કર, પેલું ગણિકાનું શબ જો, એની દફન ક્રિયા અને અગ્નિ સંસ્કાર પણ અપૂર્ણ રહ્યા છે. સ્મશાનમાં પડેલા તેના મૃતદેહનો આહાર પશુ પક્ષીઓ કરી રહ્યા છે, પરંતુ તેનું મન પશ્ચાતાપના તાપથી પાવન થઈ ગયું હતું. તેથી તેઓ તેનો આત્મા સ્વર્ગલોકમાં વિમાન દ્વારા જઈ રહ્યો છે અને તે ગણિકાનું તમામ પાપ તારી કોટે વળગ્યું છે, કેમ કે તું સતત તે સ્ત્રીના પાપનો જ વિચાર કરતો અને તેને જોવામાં જ સમયનો દુર્વ્યય કરતો હતો. ભક્તિ કરનાર વ્યક્તિએ કદાપી બીજાની ક્ષતિઓ અને દોષો જોવા જોઈએ નહીં. પરમાત્મા પ્રત્યેક વ્યક્તિની પરીક્ષા જુદી જુદી રીતે કરે છે. ન્યાય કરનાર નિરીક્ષક અને પરીક્ષક એ જ છે. આપણે કદીય આત્મનિરીક્ષણ કરીને આપણા દોષો અને ક્ષતિઓ જોતા નથી, તેથી પરમાત્માની લીલાને સમજી શકતા નથી. પવિત્ર દ્રષ્ટિ જ પવિત્ર સૃષ્ટિનું સર્જન કરી શકે. અરે અપરાધ પોતાના તુજો માનવ સમજી જાય તો ક્યાંય પાપ રહે નહીં ભાઈ, પૃથ્વી સ્વર્ગ થઈ જાય, પૃથ્વી સ્વર્ગ થઈ જાય.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ અમૃતધારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: દોસ્તો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. આરંભે સાંભળીએ ગાયક કલાકાર મહેન્દ્ર કપૂર અને મીનુ પુરુષોત્તમના સ્વરમાં આ ગીત. ફિલ્મ છે ક્રાંતિ. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું છે અને ગીતકાર છે મનોજ કુમાર.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.

0: કશ્મીર કી કલી ફિલ્મનું ગીત હમણાં આપ સાંભળી રહ્યા હતા. કલાકાર હતા મોહમ્મદ રફી. ઓપી નૈયરનું સંગીત નિર્દેશન હતું.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. સ્વર છે મોહમ્મદ રફીનો. ફિલ્મનું નામ છે તેરે ઘર કે સામને. એચ ડી બર્મનનું સંગીત નિર્દેશન છે અને ગીતકાર છે હસરત જયપુરી.

મિત્રો, કાર્યક્રમના સમાપનમાં પ્રસ્તુત છે મુકેશ અને સાથીદારોના સ્વરમાં આ ગીત. ફિલ્મ છે સત્યમ શિવમ સુંદરમ. સંગીત નિર્દેશન છે લક્ષ્મીકાંત પ્યારીલાલનું.

તો મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો સંસ્કૃત સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

મિત્રો, શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 367મો મણકો હમણાં આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે જણાવ્યું કે જ્યાં નવી અદાલતો નિર્માણ પામશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલ નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજાશે. જામનગરના દરિયાકિનારે મરીન ટાસ્કફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું અને મહિલા T20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 161 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમરેલીના રાજુલામાં 10.79 ઇંચ, જ્યારે ધારીમાં 9.21 અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નદીઓમાં ઘોડાપૂરને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થયા છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ લોકોને શેત્રુંજી અને નાવલી નદીઓથી દૂર રહેવા અને બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે.
1: મીડિયાના માધ્યમથી હું બે હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે શેલ દેદુમલ, શેત્રુજી અને નાવલીના કાંઠાના વિસ્તારના જે લોકો છે એ બિનજરૂરી રોડ ઉપર જવાનું બંધ રાખે. વાહન વ્યવહાર અત્યારે સદંતર બંધ છે અને બિનજરૂરી જો બંધ રાખીશું તો સરકારની આ વ્યવસ્થામાં આપણે સહભાગી બની અને કોઈ પણ માનહાનિ ન થાય, કોઈ પણ પશુની પણ હાનિ ન થાય એવા રીતની વ્યવસ્થામાં આપણે સહભાગી થઈ શકીએ.
0: ડાંગમાં એક દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો. સુબીર તાલુકામાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદ બાદ ભાવનગરમાં શેત્રુંજી ડેમ 46% અને લાખણકા ડેમ 75%થી વધુ ભરાયો છે, જ્યારે કાળુભાર અને રજાવડમાં પણ જળસંગ્રહ વધ્યો છે. દરમિયાન વરસાદને કારણે પાણીની આવક થતાં ગઈકાલે રાજકોટમાં આજી 2 ડેમનો 1 દરવાજો ખોલાયો હતો, જેને લઈને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. તો તાપીના ઉકાઈ ડેમમાં 17,378 ક્યુસેક પાણીની આવક થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમરેલીના ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા. નગરપાલિકા દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી 100 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુ અહેવાલ અમારા જિલ્લા પ્રતિનિધિ હરેશ ટાંક પાસેથી.
2: અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે અને જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને 66થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જિલ્લાની 5 તાલુકાઓની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં 1 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આકાશવાણી સમાચાર માટે અમરેલીથી હરેશ ટાંકનો રિપોર્ટ.
0: ગીર સોમનાથના સુલતાનપુર ગામે ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા ઘરમાં ફસાયેલા 4 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી

0: સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. બીજી તરફ સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની 30 સભ્યોની ટીમ ઓલપાડમાં તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, જ્યારે બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ ફરકાવાયું છે. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું, રાજ્યમાં જ્યાં પણ નવી અદાલતની ઇમારત બનશે ત્યાં વકીલો માટે અલગ સુવિધાજનક એડવોકેટ બિલ્ડિંગ અનિવાર્યપણે બનાવાશે. ગાંધીનગરના કલોલમાં 49 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન કર્યા બાદ જાહેર સભાને સંબોધતા સુશ્રી અગ્રવાલે આ વાત કહી. તેમણે ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવા અને પડતર કેસના ઝડપી નિકાલ માટે વૈકલ્પિક વિવાદ નિવારણ એટલે કે મીડિએશન પર પણ વિશેષ ભાર મૂક્યો. ગુજરાત યુનિવર્સિટી જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. વિદ્યાર્થીઓ દરેક રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં સુધારા કરી શકશે. પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ તક મળી રહે તે હેતુથી આજથી પ્રવેશનો નવો તબક્કો શરૂ થશે. આગામી 15 જુલાઈથી કોલેજોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં પહેલાં આ કામગીરી પૂર્ણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. રાષ્ટ્રીય સલામતી, જાહેર વ્યવસ્થા અને દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરાયું. આ વિશેષ ઓપરેશનનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગો મારફતે થતી કોઈપણ ગેરકાયદે, અસામાજિક, આતંકવાદી અથવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવાનો હતો. વિશેષ પેટ્રોલિંગ દરમિયાન રોઝી બંદર, નવા જૂના બેડી બંદર, માધાપર, ભૂંગા તેમજ આસપાસના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, અજાણી હિલચાલ, શંકાસ્પદ બોટો અને દરિયાઈ માર્ગોથી થતી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. રાજ્યભરમાં નમો સ્વચ્છતા અભિયાન વેગવંતું બન્યું છે, ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દી સુરક્ષાને કેન્દ્રમાં રાખી હોસ્પિટલના વિવિધ વિભાગોમાંથી અંદાજે 79 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો, જ્યારે 159 કિલો બિનઉપયોગી મેડિકલ સાધનો અને 1365 નકામી વસ્તુઓને સ્ક્રેપ કરવામાં આવશે. આ ઉપરાંત 508 અગ્નિશામન તંત્રોનું સમારકામ કરાશે તેમજ વધુ સારી વીજ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે તેમ મેડિકલ અધિકારી ડોક્ટર હેમાંગી પટેલે જણાવ્યું હતું.
1: કે જે લઈને હોસ્પિટલમાં દર્દીઓ માટે વાપરતા હોઈએ છીએ એને સમયાંતરે આપણે એને નિકાલ કરવો જરૂરી હોય છે. તો એવા અમારા લીનલ ચાદર, ચોરસા, ઓશિકા, કવર, ગાદલા એ બધું થઈને લગભગ 300 જેવી આઈટમ છે જેનો અમે નિકાલ માટેની પ્રોસેસ કરી રહ્યા છીએ. કુલ કંડમ પાત્ર વસ્તુઓ છે 1365 છે અને જે અમે હાલ એની અપસેટ વેલ્યુ ને બધું નક્કી કરી અને એ પ્રોસેસમાં છે જેનો અમે સત્વરે નિકાલ કરવા માટે કટિબદ્ધ થયેલા છીએ.
0: અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતી માસિક સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ગઈકાલે વસ્ત્રાલ, રામોલ, ભાઈપુરા, ઓઢવ, નિકોલ, ગોમતીપુર, અમરેવાડી અને વિરાટનગર વોર્ડમાં સફાઈ અભિયાન યોજાયું. આ દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, બ્રિજ, શાકભાજી માર્કેટ તેમજ અન્ય જાહેર સ્થળોની વિશેષ સફાઈ કરવામાં આવી. રાજ્યમાં સાપોના ઝેરમાંથી એન્ટી સ્નેક વેનમ બનાવવા તેલંગાણાની એક કંપનીને કામગીરી સોંપાઈ છે. વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ગયા અઠવાડિયે લાયસન્સ ધરાવતી એન્ટી સ્નેક વેનમ ઉત્પાદન કંપનીને ગુજરાતના ઝેરી સાપોમાંથી કાઢવામાં આવેલું ઝેર લાયોફિલાઇઝ એન્ટી સ્નેક વેનમ બનાવવા સોંપવામાં આવ્યું છે. સર્પદંશને કારણે થતા માનવ મૃત્યુને ઘટાડવા ગુજરાતને પોતાનું પ્રદેશ વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સીજી સેમિકન્ડક્ટરની OSAT સુવિધા અંતર્ગત ચિપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો પ્રારંભ કરાવાયો છે. આ પ્રસંગે ભારતના સેમિકન્ડક્ટર મિશનની સફળતામાં દેશની દીકરીઓના યોગદાન અંગે પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ જે દીકરીઓની વાત કરી તેમાંથી ઝારખંડના ગિરિડીહ જિલ્લાની રહેવાસી પૂનમકુમારી છે. પૂનમકુમારીએ જણાવ્યું કે તે અને તેનો પરિવાર આ કામગીરીથી ખુશ છે.
2: मैंने अपनी 12th की पढ़ाई कस्तूरबा गांधी बालिका विद्यालय विरनी से की है. उसके बाद मैंने आईटीआई करने के बाद प्लेसमेंट हुआ सीजी सेमी में. यहाँ आने के बाद मुझे मौका मिला. पहले तो लगता था कि हाँ गांव की लड़की है, बाहर जाके पढ़ रही है. रांची में जब मैं थी तो कि बाहर जाके पढ़ रही है, कुछ नहीं कर पाएगी, ऐसे ही जा रही है बस टाइम पास करने के लिए. लेकिन नहीं, अब उन्हें लगता है कि हाँ एक्चुअल में कुछ कर रही है.
0: सुरतना पुलिस कमिश्नर तरीके वाबांग जामेरे

0: ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. પદભાર સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ તેમની પ્રાથમિકતા છે અને સામાન્ય નાગરિકો સુરક્ષિત અનુભવે તથા નિર્દોષોને ન્યાય મળે તે માટે પોલીસ સતત કાર્યરત રહેશે. ભાવનગર રેલવે સ્ટેશન પરથી ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો છે, જેની પાસેથી રેલવે પોલીસે કુલ 8 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી એક મહિલા સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી આઈસીસી T20 મહિલા વર્લ્ડ કપ જીતી લીધો છે. ઇંગ્લેન્ડના 151 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવર અને 1 બોલમાં 3 વિકેટ ગુમાવીને 153 રન બનાવીને મેચ જીતી લીધી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું, જ્યાં નવી અદાલતો ઇમારતો બનશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલનું નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. જામનગરના દરિયાકિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું અને મહિલા T20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: દોસ્તો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

7:45 ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. 7:55 આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 8:00 સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો. 8:15 રજૂ કરીશું ગરબા. 8:30 વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો આપ સાંભળશો.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ કરીશું 10 વાગ્યે. 10:30 પ્રસ્તુત કરીશું કાર્યક્રમ શ્રવણ માધુરી. 11 વાગ્યેથી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો.

12:30 આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બપોરે 1 વાગ્યે હિન્દી સમાચાર તેમજ અંગ્રેજી સમાચાર રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી. 1:10 આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 1:20 પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો. 1:30 આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

બે વાગીને 15 મિનિટે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. 2:30 વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો આપ સાંભળી શકશો. 5:00 હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. 5:05 રજૂ કરીશું કાર્યક્રમ રજનીગંધા. 5:30 પ્રાદેશિક સમાચાર ઉમંગ પ્રસ્તુત કરીશું. 6:00 સુગમ સંગીત રજૂ કરીશું. 6:30 અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો. 7:10 પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે થશે.

મિત્રો માફ કરશો, 5:30 આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. ત્યારબાદ 7:20 પ્રસ્તુત કરીશું ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ. વિષય છે સફેદ મૂસળીની ખેતી માટે ગુજરાતમાં ફેસિલિટર તરીકે કાર્ય કરતા જયેશભાઈ મોકાશીની હરેશ પટેલે લીધેલી મુલાકાત.

મિત્રો, 7:50 ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો. 8:00 વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો આપ સાંભળશો. 8:45 સમાચાર સંધ્યા તેમજ અંગ્રેજી સમાચાર રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી. 9:15 વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો આપ સાંભળશો.

રાત્રિના 11 વાગ્યે હિન્દી સમાચાર તેમજ અંગ્રેજી સમાચાર રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી. તો મિત્રો, આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની. આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્રનું છે. થોડી જ ક્ષણોમાં રજૂ કરીશું ભક્તિ સંગીત.

0: માનભા ગઢવીના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ભક્તિ ગીત.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: ગાયક કલાકાર દમયંતી બરદાઈના સ્વરમાં સાંભળીએ રામાનંદની રચના.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ભક્તિ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. ગંગા સતીની રચના સાંભળીએ ગોપાળભાઈ સોડાના સ્વરમાં.

મિત્રો, હેમંત ચૌહાણના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ભક્તિ ગીત. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્રનું છે. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી.

0: આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે જશે. સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ. અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો 6 દિવસનો પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. તેઓ આજે પ્રથમ તબક્કામાં ઇન્ડોનેશિયા પહોંચશે. પ્રધાનમંત્રી મોદીનો ઇન્ડોનેશિયાનો આ 4થો પ્રવાસ હશે. મે 2018માં બંને દેશોના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીઓ સુધી પહોંચ્યા પછી ટોચના નેતૃત્વ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો સાથે વાતચીત કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियंतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रम्बनन मंदिर के दर्शन के लिए योग्यकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीर्णोद्धार के प्रयासों में सहयोग कर रहा है. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीषा.
0: केंद्रीय सहकार मंत्री अमित शाह आज नवी दिल्ली में सहकार मंत्रालय 5मा स्थापना दिवस की उजवनी में भाग लेशे. मंत्रालय जणाव्युं हतुं के आ उजवनी सहकार से समृद्धि उद्देश्य हेठ जोड़ाई रही है. आ प्रसंगे श्री शाह अनेक मुख्य प्रोजेक्ट उद्घाटन और शिलान्यास करते, जेमा 232 अनाज संग्रह वेरहाउस उद्घाटन, सहकार वन और टीश्यू कल्चर सेंटर शिलान्यास समारोह, राष्ट्रीय सहकारी डेटाबेज 3 तबक्का उद्घाटन और राष्ट्रीय डेरी विकास बोर्ड दूध पुरवठा समीक्षा डेशबोर्ड पोर्टल उद्घाटन शामिल छे. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કતાર, બહેરીન, કુવેત અને ઓમાન સહિત પશ્ચિમ એશિયાની તેમની સત્તાવાર મુલાકાતના પહેલા તબક્કામાં દોહા પહોંચ્યા, જ્યાં તેમણે કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જસીમ અસાની સાથે મુલાકાત કરી. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: दोनों नेताओं ने द्विपक्षीय सहयोग के विभिन्न पहलुओं, विशेष रूप से ऊर्जा, व्यापार, निवेश, संपर्क, सुरक्षा और जन संबंधों की समीक्षा की. सोशल मीडिया पोस्ट में विदेश मंत्री ने कहा कि उन्होंने रणनीतिक साझेदारी को और गहरा करने के नए अवसरों पर विचार विमर्श किया. डॉक्टर जयशंकर ने भारतीय समुदाय की सुरक्षा तथा कल्याण सुनिश्चित करने के लिए कतर के प्रधानमंत्री को धन्यवाद दिया और पश्चिम एशिया संघर्ष तथा उसके प्रभाव पर उसके आकलन साझा करने की सराहना की. डॉक्टर जयशंकर इस महीने की 13 तारीख को अमरीका के न्यूयॉर्क शहर की यात्रा करेंगे.
0: ભારત આજે કેરળના કોચીમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ

અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓમાં સહયોગને આગળ ધપાવશે. મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસને આગળ વધારવા માટે ચર્ચા અને સર્વસંમતિ બનાવવાની તક પૂરી પાડે છે. મંત્રાલયે

0: રાષ્ટ્ર પરિષદ દ્વારા આજથી 8 તારીખ સુધી આ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સભ્ય દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો, ગ્રાહક સુરક્ષા સત્તાઓ, શિક્ષણવિદો ગ્રાહક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. ભારત આસામના ગુવાહાટીમાં 2 દિવસીય બ્રિક્સ માદક પદાર્થ વિરોધી એજન્સી પ્રમુખોની બેઠકનું આયોજન કરશે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આજથી શરૂ થતી આ બેઠકનો ઉદ્દેશ સંસ્થાકીય જોડાણોને મજબૂત બનાવવા અને નાર્કોટિક્સ વિરોધી એજન્સીઓ વચ્ચે સહયોગ વધારવાનો છે. આ બેઠક ગુપ્ત માહિતીની વહેંચણી, ક્ષમતા નિર્માણ અને ઉભરતા પડકારોનો અસરકારક પ્રતિભાવ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ બેઠકનું આયોજન કર્યું હતું. ભારત આ બેઠકને સંવાદથી આગળ વધારીને કાર્યવાહી તરફ બ્રિક્સ સહયોગને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માને છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આજે તેના સભ્યોની એક બેઠક બોલાવી છે, જેમાં મંદિરને મળેલા દાનની તપાસ કરતી વિશેષ તપાસ ટીમના અહેવાલ સહિત અનેક વહીવટી અને નાણાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ આ બેઠક બપોરે 3 વાગ્યાની આસપાસ મણિરામ છાવણી ખાતે મળવાની હતી, પરંતુ હવે સ્થળ બદલાયું છે અને આ બેઠક રામ મંદિરના પરિસરમાં યોજાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: बैठक के एजेंडे में महासचिव चंपत राय और न्यासी डॉक्टर अनिल मिश्रा के त्याग पत्रों पर विचार विमर्श करना भी शामिल है. सदस्यों को न्यास की दान पेटियों के माध्यम से मिले दान की गणना के संबंध में SIT की अंतरिम रिपोर्ट के बारे में भी जानकारी दी जाएगी. बैठक में राम मंदिर के भविष्य के प्रबंधन से संबंधित व्यवस्थाओं पर भी विचार विमर्श किया जाएगा. एजेंडा का एक महत्वपूर्ण बिंदु वित्तीय वर्ष 2025-26 के लिए आय व्यय वितरण, बैलेंस शीट और अन्य वित्तीय दस्तावेजों की प्रस्तुति और अनुमोदन शामिल है. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર વિક્રોલી અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ ગઈકાલથી શરૂ થયું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ટનલનું ઔપચારિક ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. મુલતવી રાખવા છતાં રેલવે મંત્રાલયે અધિકારીઓને તાત્કાલિક બાંધકામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વિક્રોલીથી શરૂ થયેલ પ્રથમ ટનલ બોરિંગ મશીન TBM બુલેટ ટ્રેનના ઉપર અને નીચે બંને ટ્રેક માટે રચાયેલ 6 કિલોમીટર લાંબી સિંગલ ટ્યુન ટનલ ખોદશે. આ TBM ભારતમાં રેલવે ટનલ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા સૌથી મોટા મશીનોમાંનું એક છે. ભારતીય નૌકાદળનું સેઇલ તાલીમ જહાજ INS સુદર્શની અમેરિકાના ન્યૂયોર્ક બંદરે પહોંચી ગયું છે. આ જહાજ અમેરિકન ઇન્ટરનેશનલ નેવલ રિવ્યુ અને સેઇડ 4th ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હડસન નદી પર ગઈકાલે આયોજિત પરેડ ઓફ સેઇલ દરમિયાન પ્રતિષ્ઠિત 3 માસ્ટેડ જહાજે ગર્વથી ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. INS સુદર્શની હવે અમેરિકાના સ્વાતંત્ર્યની 250મી વર્ષગાંઠની ઉજવણી માટે બ્રુકલિન જવા રવાના થયું છે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી ICC મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ઇંગ્લેન્ડના 151 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવર અને 1 બોલમાં 3 વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મુનીએ સૌથી વધુ 64 રન બનાવ્યા. ફોવી લિચફેલ્ડે 48 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન બનાવ્યા હતા. સર્બિયાના નોવાક જોકોવિચે રશિયાના રોમન સફ્યુલિનને હરાવી વિમ્બલ્ડન ટેનિસ મેચ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. જોકોવિચે ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં પોતાનો 106મો સિંગલ્સ ટાઇટલ જીત્યો છે. તેણે રોજર ફેડરરના 105 વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના અખબારોમાં દેશભરમાં ભારે વરસાદની સ્થિતિ અંગેના સમાચાર પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, બંગાળની ખાડીમાં દબાણને પગલે હવામાન ખાતાનું એલર્ટ. નવગુજરાત સમય લખે છે, મેઘરાજા વિફર્યા, મુંબઈમાં 8ના મોત, કેરળમાં પૂરનો ખતરો. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, કઈ રાજ્યો મેં મોનસૂન કા મેઘા શો જારી, કહી બરસા ધુઆંધાર, કહી ક્યા સુહાના ઇતવાર. ફૂલછાબે સૌરાષ્ટ્ર જળબંબોળ, રસ્તાઓ બન્યા નદી. આ સમાચારને તસવીર સાથે પહેલા પાને લીધા છે. તો અન્ય સમાચાર અખબારોએ પણ અમરેલીમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજી અંગેના સમાચાર તસવીરો સાથે પ્રકાશિત કર્યા.

0: છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે. સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી એસ જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ. અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર.
2: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

આ પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સવારનો સમય થઈ રહ્યો છે 8 વાગ્યાનો. થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સમાચાર પ્રભાત અને 8:15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ.

0: આરતી મુનશી અને સાથીઓના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ગરબુ.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: હવે સાંભળીએ દર્શના ગાંધી અને સાથીઓના સ્વરમાં આ ગરબો.

0: હર્ષદા રાવલ અને સાથીઓના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ગરબો. તો મિત્રો, આ સાથે જ ગરબાનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્રનું છે. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन चित्रलोक कार्यक्रम. आप सुनेंगे थोड़ी ही देर में.

એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો આપનો મનપસંદ કાર્યક્રમ ગુલમહોર.

કાર્યક્રમના આરંભમાં પ્રસ્તુત છે આ ગીત. ગાયક કલાકાર છે અરિજિત સિંઘ, ફિલ્મ છે બદ્રીનાથ કી દુલ્હનિયા, સંગીત છે અમાલ મલિકનું.

0: પોલીસ?
1: મિસ સીમા
0: જી,
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1 લાખ આપો, બચી જશો.
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
2: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
1: અરે
2: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો, પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
0: હાય.
4: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
5: કહો ના પ્યાર હે ફિલ્મનું ગીત સાંભળીએ, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં. સંગીતકાર છે રાજેશ રોશન.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: સરસ્વતી ચંદ્ર ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું, મહેન્દ્ર કપૂરના સ્વરમાં. સંગીત કલ્યાણજી આનંદજીનું હતું અને ગીતના શબ્દો હતા ઇન્દિવરના.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. સત્ય પે સત્તા ફિલ્મનું ગીત પ્રસ્તુત છે. ગાયક કલાકાર છે કિશોર કુમાર અને ભૂપિન્દરસિંહ, સંગીતકાર છે આર ડી બર્મન અને ગીતકાર છે ગુલશન બાવરા.

કાર્યક્રમ ગુલમોહર આપ સાંભળી રહ્યા છો. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. સ્વર છે લતા મંગેશકર, નીતિન મુકેશ અને સાથીદારોનો. ફિલ્મનું નામ છે સત્યમ શિવમ સુંદરમ. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

તો મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્રનું છે.

0: હેમરાજ માહિયાવંશીના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ગીત.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
2: જી,
1: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC

0: પ્રફુલ્લ દવેના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ગીત.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ITI એડમિશન 2026-27.
4: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાન દાદરા નગર હવેલી ઔર દમન દીવ મે પ્રવેશ પ્રક્રિયા શરૂ.
5: ITI મે વિભિન્ન કોર્સ મે પ્રવેશ કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
4: પ્રવેશ કી અંતિમ દિનાંક 10 જુલાઈ 2026. હાયર એવમ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ
5: દાદરા નગર હવેલી ઔર દમન દીવ દ્વારા જારી.
0: કાર્યક્રમ શ્રવણ માધુરી આપ સાંભળી રહ્યા છો. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હેમુ ગઢવીના સ્વરમાં સાંભળીએ આ ગીત.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, હવે સાંભળીએ જગમલ બારોટના સ્વરમાં આ ગીત.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. કાર્યક્રમના અંતમાં પ્રસ્તુત છે પ્રફુલ દવેના સ્વરમાં આ ગીત.

શ્રોતા મિત્રો, આ સાથે શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો.

0: સગતમાં મારી બેનીને આ ડેલીમાંથી કાંગસરીનો અવાજ આવ્યો. આ કોરે બેઠી બેઠી હું ભરત ભરતી હતી. બાજુવાળા બાબરની બાવલીને ભરત ભરાયેલ કળાયેલ ઓશિકા જોઈને મને તાન ચડેલું. તે દી રાત કોરે બેઠી બેઠી ભરત ભૈરા કરતી. આ અમાર ડોશીમાં તો ખાટલામાં ખુલ્લી આંખે સૂતા હતા ને મારી બા વલણાની ચાપ બંધ કરી એને પાંખડે ચોંટેલા માખણના ફોદા લૂછી લૂછીને છાલિયામાં કાંઠે ભેગા કરતી હતી. કાળી બપોરનો તડકો આખી ડેલી ઉપર મન મૂકીને વરસતો હતો. આ અમારા ચાર રૂમની ઓસરીમાં પંખાનો અવાજ, બા જયારે બોઘડામાં હાથ નાખીને છાશ હલાવી હલાવીને માખણના ફોદા કાઢતી હોય એનો અવાજ ને અમારી ડોશીના એકાદ બે નિહાકા સંભળાય. એ સિવાય બીજી કોઈ ચહલપહલ ડેલીમાં ન હોય. ઈ જ ટાણે કાંગસરીનું જય સગતમાં મારી બેનીને પખવાડીએ બપોર ટાણે સંભળાય. કાંગસરીનો અવાજ આવ્યો એટલે મેં બા હામું જોયું. એને ફટાફટ વલણું એક બાજુ કરી એને પાંખડા લૂછીને ટાંકો ખોલીને એમાં બોઘડું મૂક્યું ને કાંસાની તાસળીમાં છાશ ભરી
1: આવી ગઈ આવશો હો
0: એટલું બોલીને છાશની તાસણી હાથમાં લીધી ને એના રાણી કલરના લેરિયાનો છાતી સમાણો ઘૂમટો કાઢી અને બા હળહળાટ ડેલીએ પોગી ગઈ. હું દોડીને ઓલીપાની ડેલી બંધ કરી આવી. દર વખતની જેમ જ બાપુ ગાડી લઈને આવે ત્યારે ડેલી બંધ હોય તો હોર્ન મારે તો ખબર તો પડે ને કે આવ્યા છે. તો હટ બાની કહેવાય કે બા ફટાફટ ઘરમાં ઘર, મારી બાપુ આવ્યા છે. મારી બાને આ કાંગસડી હારે ખબર નહીં પણ વર્ષોથી બેનપણા તો અમારે ડેલા બહાર નીકળવાનું બહુ બનતું ન થતું. એમાં વાતું વહોટી તો વળી કોની હારે કરવી. પેલા તો એ મજાના તીનના તપેલા ભરી ભરીને લુગડા લઈને નદીએ જાતા ને શિપર માથે લુગડાની હારોહાર કેટલીય વાતો પથરાઈ જતી. લુગડાએ નીચોવાય ને કઈ કેટલીય ફરિયાદો એ નીચોવાય. પોતાના ધણીને કાંઈ ન કહી શકતી બાયુ એના વરના ચોવણાને કે બુશર્ટ પેન્ટને બમણા જોરથી ધોકાવતી હોય એવું એ જોયેલું ને સાબુના ધોણા ફીણ જેવા બાયુના હોકારા. હશે બાપા અસ્ત્રી અવતાર આ બાંધી મુઠી લાખની. આવા હોકારામાં તો ભલભલ્યુના ઘરના કજિયાનો કદળો નીકળી જતો. પણ હવે તો ભમરાળા આ ઘરે ઘરે નળ ગુડાઈ ગયા છે ને. તે પોતે ધૂણવાનું પોતે ધૂપ દેવાનો, આ એકલા એકલા ધોકાવાનું ને એકલા એકલા નીચોવાનું. પેલી નદીએ બાયુના ટોળા હોય એવી કાંઈ મજા ન આવે. નદીએ લુગડા ધોવા જવાના બાને બા ઘણી બધી વાર બાયુ હારે વાતો કરવા જતી. પણ જ્યારથી આ નળ આવી ગયા કે બધ્યું બાયુ વિચાર્યું ને એના ઘરનો ડોળ ઘરમાં જ કાઢવો પડતો. એવા ટાણામાં આ એક કાંગસરી જ હતી કે જેની આગળ બા પેટ ભરીને વાતો કરતી. આપણને આ બધું ન ગમે મૂળે અમારી ડેલીની વાત કરતા આખો વસ્તાર વહવાયાનો. તે બાપુને ઈ જ ન ગોઠે ને ઘણી વાર કીધા કરે આવા ને આવા મહોતા હારે વળી હું સંબંધ રાખવાનો, એની હારે તો વાટકી વ્યવહારે ન હોય. એટલે બાપુ આવે ને કે બા ડેલામાં કાંગસડી હારે હોય તો એ બાપુ બાનો વારો પાડ્યા વગર ન રહે.

0: ને છે ને બાપુ બાને કાનમાં કીડા ખરી પડે એવી ગાળીઓ આપે ને એવું કાંક બોલે ને એમાં બહુ વાંધો નહીં. બાકી ને એમ કે અસ્ત્રીના અવતારને મલક આખાની જીભની ટેવ પડી ગયો હોય. આ કાનમાં મોટા ઠોળિયા અને વધારાના વિંધાની ટીબક્યું એટલે જ છે કે આ બધું કાનમાં જ કાઢ નાખવાનું, હંગરવાનું નહીં. પણ બાપુ ક્યારેક ક્યારેક બા પર હાથ છૂટો કરી લે ને એ મને ન ગમે, એટલે જ હું બાની હરોહર રહું. મારી બા તો બહુ જ બોલતી ને વાતે વાતે દાંત કઢાવતી, પણ જ્યારથી આવી કાળી બપોરે જાગધારમાં પૈણાવેલી મારી મોટી બેન ભાવડી ખુલ્લા પગે બળબળતી બપોરે ઘેર ભાગી આવેલી, એ ટાણાથી બાનું બોલવાનું દાંત કાઢવાનું બંધ. આવતા વેદ ભાવડી કોરે ઢગલો થઈને પડી ગયેલી ને છાતી ફાટી પડે એવું રોયેલી. હું કોરે બેઠી બેઠી નિશાળે જવા બે ચોટલા ગૂંથતી હતી ને બા રોટલા ટીપતી હતી. એની ઈ કાળી રાડ તો આજે કાનમાં ટીબક્યું પાકેલા વિંધામાં પરું ભરણ હોય ને એમ દુખે છે.
1: ઓય મારી બાની રે, ઓય મારી નાગજે રોજડી નાવ.
0: લોટવાળા હાથે બાર આંધણિયા બાર ધોળી આવેલી, માર તો આંખ્યો ફાટી રહી ગયેલી, કૂચવાઈ ગયેલા કોરા વાળ, સૂજી ગયેલી આંખ્યો, પરસેવે રેપ જેપ ભાવડી કોરે બેવળ વળી ગયેલી, એનો આખો વાહો લાલ ચોળ ને એમાં લાલ લાલ ચકામાં ઉપસી આવેલા હો. પાના ગળામાં બે હાથ પરોવી ને તો લગભગ બેસુદ થઈ ગયેલી. ને હું તો જળની જેમ ઉભી ઉભી જોઈ રહેલી. હું કરવું એ કઈ સમજાતું જ નહોતું. એ પત્તો આખા ડેલામાં લાલ લીલી પીળી કેસરી બાંધણીઓ ને લેરિયાના ઘૂમટાઓ ઉભરાવા લાગ્યા. ઓસરી ને ફળિયામાં ગામના કડિયા ચોયણા હમાતા નતા. ચાના હબડકા બીડીઓના ધુમાડા ને બજર છીકડીના પડીકા ને પિચકારી વચ્ચે જાણે બધા હું લેવા ભેગા થયાથી તો જાણે બધા ભૂલી જ ગયા હતા. હું તો ચૂલેથી ત્યારે ચા મૂકવામાંથી જ નવરી નહોતી થતી. ગેસ પર ચા માથે ચા મુકાતી જતી હતી. પૂળો પૂળો મૂછો ને સાઈડમાં કરી ચાઉ ઢીસતી એ બધી કરચલીઓ જેને કોઈ અગમ ઉકેલ આપવાના હોય ને એમ આખ્યું બંધ કરી મોઢામાંથી એના બાપના મસાણિયાનો ધુમાડો કાઢતા કરતા ખાટલે ગોઠવાઈ ગયેલા. ઘરમાં બધી બાયુ બાના ખોળામાં માથું મૂકીને પડેલી ભાવડીની સામે છીંડું તોડીને આવેલું કોઈ જનાવર હોય ને એમ જોત્યું બેઠેલું. મલક આખાના દાખલા ને પરિણામોની ચર્ચા ત્યારે થતી હતી. પણ ઈ બધામાં હવે આનું કરવાનું છે હું, ઈ સુવાલ તો ચા પીવાઈ ગયેલી એઠી રકીબેની જેમ ઠેબે ચડતો હતો. બાપુ ફળિયામાં બેઠા બેઠા લાલ ઘૂમ થતા હતા ને માલીપા ઘરમાં બાયુ તો જાણે બોલતી બંધ જ નહોતી થતી. હશે બેન, હવે ગમે તેમ તોય તારો સાચું ઘર તો ઈ જ છે ને. સહન કરતા શીખ ભાવુ, મૂંગા મોઢે મજાનું કામ કરીને ટેસડા ન કરવા.
2: આ દખ તો બેન કોને નથી પડતા હે બેન, પણ ઈ બધું જીરવી જાય એનું નામ માણ. ને ગમે એમ તો ઈ આપણો માણ છે ભાવુ, ઈ નો મારે તો કોણ પાડોશી આવે. અગણ કસોટી છે આ બધી અસ્ત્રીના અવતારની, એને ભોગવે છૂટકો મારી બેન.
3: કઠણાઈની કાબર મારી બેન, આ કાલ હવારે જણિયા આવશે હો માં, ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે. આજો અમાર લક્ષ્મીને તો બાપા એવા દખ પડ્યા હતા હે, પણ સહન કરી જાણ્યું તો જુઓ આજ કેવી સુખી છે. તો એ તારે તો સારું છે ભાવ, બાકી અમારા સજનબા જેવું તન થયું હોત ને તો તું સીધી કૂવામાં જ પડ.
0: મને બહુ દાંત ચડતી, આ બધું હું થાવા બેઠું છે એ કઈ ખબર નહોતી પડતી. પેટીને ટેકો દઈને બા બેઠી હતી, એની આંખ્યું રોઈ રોઈને સૂજી ગયેલી. ભાવડી બાના ખોળામાં માથું મૂકી ને બાના લેરિયાનો છેડો આમ કસ કસાવીને પકડીને બેઠી હતી. પછી તો હું નક્કી થયું એ કઈ ખબર ન પડી ને કુટુંબનો એક લીંબુ લટકે એવો મૂછાળો કાકો બાયુ હતી એ ઓયડામાં આવ્યો. લાગતી વળગતી બાયુ એ તરત જ ઘૂમતા તાણ્યા.
2: હાલો હાલો હવે લ્યો, બેનબાન તૈયાર કરી દો, જાગધાર પાછા મૂકવા જવાની છે.
0: ને ભાવડીએ તો રીતસરનો ઠૂઠવો મેલ્યો ને મારી બા બે હાથ જોડીને કરગરવા લાગ્યો. મારી સોડીને મારી નાખી નભાયા, મારી સોડીને મારે નથી મૂકવી ન્યા.
2: તો તમારી માને આખી જિંદગી ઘરમાં ઘાલી રાખશો?
3: કાકા બા ઉપર તાડુક્યા.
0: કાકા ને બાની ચણ

0: ભણમાં ખબર ન રહી કે ક્યાંથી બાપુ ઘરમાં આવી ગયા ને એક દીદી હોય ફેરવીને એ તો ઉપડેલો હાથ માના મોઢા પર છેકાયો. ભાવડી બાન મુક્તી જ નહોતી. એનું બાવડું પકડીને બાપુએ વળકું ભર્યું,
1: થામોર નકર વારો પાડી દેશ માં દીકરી બે નો, તારી માને આખો ભવ ઘરમાં ગોળી રાખવી છે કા? વહવાયા છીએ આપણે વહવાયા.
0: હું હિપકા ભરતી ભરતી બાજુમાં ઉભી રહી ગયેલી, રોતી કકડતી ભાવડીને પાણીનો કરશ્યો નસીબ ન થયો ને ઢળાતી કૂટાતી બચાડીને ગાડીમાં બેહાડી દીધી ને કટમની ચાર ગાડી જાગધાર ગામના રસ્તે. બધું વિખેરાઈ ગયું. ખુરશીના પ્લાસ્ટિકના પાયા પર ઓલવેલી બીડીઓના કાળા ડાઘા, ચૂનાની પડીક્યું, માવાના કાગળ, એઠી રકેબ્યું, છીકણીની પિચકારીઓ આખી ડેલી હામે જાણે દાત્યા કરતી હતી. અમારી ડોશીન તો વર્ષોથી કાંઈ સુધબુધ ન રહેતી, તે ખાટલામાં હુઈ રહે, ખવડાવો એ ખાય ને પીવડાવો એ પીએ, પણ આ ટાણે ખબર નહીં કે એને શું સમજાણું હશે, તે ખાટલામાં પડ્યા પડ્યા એને રોવાનું ચાલુ કરી દીધેલું. પેટીને ટેકો દઈ આખો દી બાગ ચૂપચાપ ગુમસુમ પડી રહેલી. એ પછી બપોર ઘણીવાર ભાવડીને ફોન આવતા ને હું ઉપાડતી. એ રોતી રોતી કહેતી કે બાને ફોન દે ને. બા બાર સાખે ઊભી ઊભી હિપકા ભરતીને મને કહેતી હરસુડી, ભાવડીને કહે કે બા વાડીએ ગયા છે. હું રોવા જેવી થઈને કહેતી કે બેન બેન બા તો છે ને, ઈ તો છે ને છે ને. ની રોતી રોતી તલેલા નાખતી, ન ભાઈ તો તો ખોટું બોલતાય ન થાવડતું, ને એનો ફોન મુકાઈ જતો. એ પછી બા ક્યાંય સુધી એ ફોનને પકડીને બસ રોયા જ કરતી રોયા જ કરતી. બા ઘણી વાર કામ કરતી કરતી એનામાં ખોવાઈ જાય, દૂધ ઉભરાઈ જાય, રોટલા બળી જાય, ફળીઓ વાળતી વાળતી હેઠી બેહી પડે, નળ હેઠે ડોલ છલકાતી હોય ને બા તો લમણે હાથ મૂકીને બસ રોયા જ કરે રોયા જ કરે. ખાતી ખાતી ક્યારેક મને પૂછે, એ હર્ષા મારી ભાવુએ બચારીએ ખાધું હશે? ને પછી કોળીઓ એના ગળે ના ઉતરે. રાતે બા મારી ભેગી હૂતી હોય, અડધી રાતે મારી આંખ ઉઘડી જાય ને જોઉં તો બા તો ભાવડી જે આવીને પડી હતી ઈ કોરે બેઠી બેઠી અટાણે અંધારામાં અપલક જોયા જ કરતી હોય. તે ઈ ટાણામાં કાંગસરી આવતી થઈ ને એની બાની હારે બેનપણા થયા. તે બા એની એકની હારે બધી વાતો કરતી. પખવાડે ગામમાં કટલેરીનો સુંડલો ભરીને આવતી આ કાંગસરીનો મને ભારે લગાવો. એની પાસે ભાત ભાત ને જાત જાતની વાતી હોય. આટલા વર્ષથી આ ગામમાં આવે પણ બપોરા ઈ અમારી ડેલીમાં કરે. ઈ આવે ને, જય સગત માં મારી બેનીને બોલે એટલે આ બા તાહણી ભરીને છાશ ડેલીમાં લઈ જાય. પછી કાંગસડી રોટલો ગાંઠિયાન શાક ડુંગળીને છાશ પીતી જાય ને વાતી કરતી જાય. અમાર ગામડાની ગામની સોળીઓને હટાણું કરવા ધાય ત્યાં જવા તો મળે ત્યાં કાંગસરી જ બધા સમાચાર લાવતી. બેન આ બંગડી તો જુઓ, સમક સલ્લો ફેશનની છે હો, ના જુઓ નખ રંગવાની સીસી, એની માલિપા ત્રણ કલરની ભાત પડે છો. અમારે શહેરમાં તો કોલેજ કરવા જાય ને બધી આ સીસી વાપરે, ને આ કાનમાં પહેરવાના લાંબી સરિયુના બુટિયા, આજકાલ આનું બહુ ચલણ છે હો, ટીવીમાં નથી જોતા? એ ઈનો લે બેન, એન ફેશન નથી, આ ચાંદલા જો, એમાં દીપિકાનું ફોટ્યું છે કે નહીં? હે દીપિકા આ ચાંદલા ચોટાડે છે હો. હું એને આમ એક ધારી બોલતી જોયા જ કરતી. વેલ્વેટનો પીળા કલરનો ને માલિપા લાલ ચાંદલા વાળો કમખો, આસમાની વેલ્વેટનો ઘેરદાર ચણિયો ને એમાં મોરલાની ભાત ને લીલા પીળા કેસરી મોતી ભરત ને માથે શ્યામ ગુલાબી કલરની રંગ ઉડી ગયેલી મોહતા જેવી આછી ઓઢણી. બાપુ કાંઈ આમને લોકોને અમસતા તે મોહતું નહોતા કહેતા. એની ઓઢણીની જરીવાળી કોર તડકામાં બહુ જ તપક્યો. બે હાથમાં લીલી લાલ ને પીળી બંગડી, ગળામાં લાંબી કાળા પીળા મોતીની માળા, કાનમાં ચાંદીના મોટા જાડા જાડા બુટ્ટા ને બુટ્ટાની પાતળી હાંકળ જેવી સર્યું ઠેઠ વાહે અંબોળા હારે પીનમાં ખોસેલી.

એને એના જાડા કાળા ભંભર વાળને અંબોડામાં કસકસાવીને બાંધીને કાળી જાળીમાં ગૂંથેલા હોય, કપાળે રૂપિયાના સિક્કા જેવો મોટો ગોળ ચાંદલો, ને દાંત કાઢે ને ત્યારે એના પીળા પડી ગયેલા માવો ખાતા દાંત ચમકે, ઝાડા હોઠ, ગળાબાને બે હાથમાં મોર, પોપટ, ટીબક્યું, વીછી, ઓમની ને કાન ગોપીની ભાત પડાવેલી, એનું ભરાવદાર ડીલ ને કમખાને ચણિયાની વચાળ લચી પડતા પેટ પર ધોળા લાલ મોતી ભરેલો ફિક્કો પડેલો કંદોરો, મશીનની કાળી ભાત પડાવેલ પગ પર ચાંદીના મેલા ઝાંઝર. મને ના હોઠ હેઠેની કાળી ટીલી બહુ ગોઠતી હો. તે એક દી હું તે ખાટલો ઢળી કાળી સ્કેચ પેનથી મારા હોઠ હેઠળ કાળી ટીલી કરતી હતી, ને સો કેચમાં જોઈને મલકાતી હતી ત્યાં મારી બાપ ભળી ગઈ મને ખીજાણી, ન ભાઈ તારો બાપ ભરશે ને તો વારો પાડી દેશે, ભૂસા બધા વણઝાર જેવા વેશ. કાંગસડી આવતી ત્યારે એના પગમાં મેં તો ચપ્પલ કોઈ દી જોયા નહોતા. તે એક દી બાએ એને ચંપલ આપતા કીધું, લે બેન ચંપા, આ ચપ્પલ હવે મારે કશા કામના નથી, તું પહેર, તન પગ બળીનું લાગતું હશે. ત્યારે દાંત કાઢતી એ માવાની પિચકારી મારતા બોલેલી, તમારી બાયુન ચંપલ અમાર જોમ ન ખમી હકે. હું બાન ઘણી ભેર કેતી, બા આની પાસે તો જાત જાતનું તૈયાર થવાનું છે, તો કેમ એ તૈયાર થઈને આંટા નહીં મારતી હોય, એની વગનું જ છે બધું હુંડલામાં, તો એ ભૂત જેવી થઈને કાં આંટા મારતી હોય છે. ત્યારે બા કહેતી, પોતાની વગ બધે જ વાપરી હકાતી હોત તો કેવું સારું હોત. આટલું બોલી બા ફરી ગુમસુમ થઈ જતી. કાંગસરી એનો સુંડલો મૂકે ને સોડ્યું ને ટોળે ટોળા ઉમટી પડ્યો. એક હાથ લાંબુ બાસકુઈ સુંડલામાં હારે લઈને દાંટા મારતી હોય, એની એક એક ગાંઠ છૂટતી જાય ને ભેંગી કાંગસરીની વાતી હોય છૂટતી જાય. બા ક્યારે ભાવડીની વાતીઓ કાંગસરી પાસે ન કરતી, પણ એની પાસે તો ગામ આખાની વાતી હોય, ઈ ગામ આખાની વાતો કરતી જાય ને રોટલો ચાવતી જાય. બા એને દર ફેરે છાશ આપે તે ઈ કાંગસરી મન ચાંદલાનું પાકીટ મફત આપે. હું ન લઉં ને તો બા તરત જ કે, લઈ લે હવે માસી થાય નાનો પડાય. લ્યો હવે આ કાંગસરી મારી માસી થઈ ગયેલી. એક બે વાર તો બધું જોવા હું એટલી તલ્લીન થઈ ગઈ હતી કે ક્યારે બાપુ આવી ગઈ ની ખબર જ ન રહી. ઈ ટાણે તો બાપુએ આખો ડેલો માથે લીધેલો, કાંગસરીના બંડીકો લઈને મારવા ધોડેલા, ખૂટ્યલ મારીની હળી ભીસા ખેરવી નાખીશ, તણ જો હવે ડેલીમાં પગ મુખ્યા છે તો ટાંટિયા ભાંગી નાખીશ. આખી વાતને ગાંઠિયું વાળતી હોય મી કાંગસરી ઉભી થયેલી. એ બાઈ ઉપર જોરકા બતાવે, ભાઈ ક્યુ તારું ઘરસ લૂંટવા આવી હતી કે આટલો રાતો પીળો થાચો, હું તો જો આ હાલી. ને પછી નમતી બપોરે સુંડલો માથે ચડાવી ઓઢણીને છેડો દાંત હેઠે દબાવી ગઈ તે ગઈ, પછી કેટલાય દી દેખાણી નહોતી. આ ભાવડી ઘેર આવી હતી એ દાડાથી બાપુનો અમારી ઉપર કડપ ને હાથ વધી ગયેલો. આ વાતે વાતે બા ઉપર છૂટો ઘા કરી દીધા. તે દિવસે બપોરે એ રોંઢો કરતા હતા ને હું અમારી ડોશીને ટેકો દઈ બેહાડીને શાકમાં રોટલો ચોળેલો હતો એને કોળિયા દેતી હતી, ને મારી બા બારસાખી ઊભી ઊભી લહેરિયાના ઘૂમટામાંથી ખાલી એટલું જ બોલેલી, ઘણા દી થઈ ગયા ભાવડીન બાપુ, તમે એક આંટો દીકરી પાસે મારી આવો તો, ને ખણ કરતો છૂટ્ટો તાંસળીનો ઘા બા સામે થયો હતો. કપાળે હાથ દઈ બા ઉંબર ઉપર હેઠી બેઠી, અડધો રોંઢો મૂકીને બાપુ ઉભા થઈ ગયા, ને બાને હજુ કઈક વધુ મારવા જાય એ પહેલા તો હું ધોડીને બાની આડી પડી ગઈ. તારી મને જથે કોડા આણીની, તારી માએ મારી અબરૂને ઓછા ધજાગરા કર્યા છે કે તારે હજી મને ન્યા મોકલવો છે? તારામાં તો અક્કલનો છાંટો નહીં કે સોડિયુંમાં હું આવે. જલમ્યા ભેગી મારે તો જળુમમાં ગુડી દેવાની જરૂર હતી તો આ ગીજ નો આવત. ઈ પછી ગામમાં મારું આઠમું ધોરણ પૂરું થઈ ગયું, પણ ભાવડીવાળા કેસને લીધે પછી અપડાઉન કરવા બાપુએ મને બાજુના ગામ હુદીએ ન જવા દીધી. મારી હારની બધી સોળીઓ સાયકલની ટંકોરી ખખડાવતી અપડાઉન કરતી થઈ ગઈ, પણ ભાવડીના કેસને લીધે મારે નસીબી ન થયું તો મેં કહી દીધું બળ્યું ભણતર. ભરત

અમારા ડોસાજી એ હયાત. તે ન્યા સાસરે કંકાસથી કંટાળીને એક દી એણે અગન પછડ ઓળી લીધો, બળી મરેલા. તે એના ક્રિયાકર્મ પતાવ્યા પછી અહીંયા ભળ ભાખડે ફોન આવેલો કે તમારી દીકરી બળી મરી છે. તે અમારા ડોસીની વાત તો એટલું વહમું લાગી ગયું હતું કે મારી દીકરીએ એના દખ બાબત પણ કઈ કેવરાવ્યું હોય નહીં, ને હું માં થઈને મારા જણિયાનું દખ સમજે ન હકી. બસ તે દીની ઘડી ને આજનો દી, ડોસી ખાટલામાં ગુમ સુમ પડ્યા રહે છે. અને હવે તો ભળે ભાખડે કોઈના ફોન આવે તો અમારે ડોસી તો આખી ડેલી ગાજી જાય એવા રાકડા તાળી તાળીને રોવા માંડે. એ મારી વસંતને મારી નાખી, મારી વસંતને મારી નાખી, એ ફોન આવ્યો, એ ફોન આવ્યો, ફોન આવ્યો. તે આજકાલ આવતા ફોનના લીધે બાને તે કંઈક આવું થવા માંડ્યું હતું. કોઈકનો ફોન આવે ને બા હમુળકા ધરૂચવા જ માંડે, પરસેવો વળવા માંડે. એને તો રાતો રાત જાણે કે મારી બા ઘરડી થઈ ગઈ હોય એવું લાગ્યા કરે. એવામાં આજે કેટલાય દી પછી કાંગસળીનો જય સગતમાં મારી બેનીને અવાજ સંભળાયો. તે બા તો ઝાલી ન ઝલા એટલા હરખથી રાણી કલરના લેરિયાનો ઘૂમટો તાણીને છાશની તાંસળી ભરીને હળહળા ડેલીએ પહોંચી ગઈ. મેં ધોળીને ઓલીપાનો ડેલો બંધ કર્યો અને આ બાજુ ડેલામાં આવી તો નવાઈથી જોઈ રહી કે બાઈ આ વળી નવી કોણ. જોઉં તો કાંગસળીની હારે એક બીજી નાની કાંગસળી, એક હારે બે બે કટલરીના સૂડના મુકાણ હતા. મને બાકે ચા હરસુડી હપ્તણીય ડોટ મેલ ને બીજું છાલ્યું છાશનું ભરીને આવ ટાંકામાંથી ચા. હું દોડતી છાશ લેવા ગઈ ને ગઈ એના કરતા એ બમણી ઝડપે પાછી આવી. એક પગ ઉભળક ને બીજા પગની પલોઠી વાણી ને મહોતા જેવી ઓઢણીથી પરસોવું લૂછતી બે કાંગસરી એ રોટલો ને ગાંઠિયાનું હાથ દાબળવા માંડ્યું. હું બે હાથ કેળીમાં ટેકવી નવી કાંગસરીને જોતી હતી. બા હેઠે બેહી ગઈ ને નવી કાંગસરી હામું જોતા મોટીને પૂછવા લાગ્યા, તે હે બેન, આની તો તે પૈણાવી દીધી હતી ને? હા પૈણાવી તો હતી બેન. રોટલો ચાવતા ચાવતા મોઢામાંથી મોવળો કાઢતા એ બોલી, પણ ભમરાળો એનો વટ પીત્યો દારૂડ્યો હતો. હું પેલી નાની કાંગસળીને જોઈ રહી. ઓઢણીના છેડાને હેક હાથે પકડીને એ ફટાફટ રોટલો ચાવતી હતી. અરે બેન, અમારે તો આ નસીબદારની દીકરીને તો સગતમાં થઈને પૂજાવ હતું, લે કઈ કેવરાવતી નહોતી, તે નીસ મારીનો અને એટલી મારે એટલી મારે ને આ મારે બધું ખમી ખાતી હતી. મારી બા અપલક નજરે પેલી નવી કાંગસળીને જોઈ રહી. ઈ તો ભલું પૂછો બેન એના પાડોશીનું કે ઇનકા સતબુદ્ધિ આવીને મને કર્યો ફોન કે બેન ચંપા હાલ તારી જણીના ખાટકી પતાવી દે પેલા લઈ જા. છાશવાળા બગડેલા હોઠ એને ઓઢણીથી લૂછ્યા. પણ વાંધો હું પડ્યો તો બેન? બાએ માથાનો છેડો હરખો કર્યો. વાંધો? વાંધાન કઈ કાનામાં તર હોય? કામ ધંધો નહોતો કરવો, દારૂ પીન પડ્યું રહેવું તું હળાય ઢોરની જેમ. પણ હું કાંઈ મૂંગી મૂંગી ભોબા ભંડારી નાખો એવી છે નહી. આથી 7 વાગ્યાની બસ પકડીને ન્યા ગઈ ને વળતા 9 વાગ્યાની બસમાં હુંડળો કરી આવવા સમય દીકરી પાછી. આય બાકી મારી દીકરીની દાતરડીની કમાણી પર ઈ ભમરાળો તાગળ દિન ના કરે ઈ વાતમાં માલ નહી. લેવે આ રોટલો ખૂટવાર. એને વધારાના રોટલાનું બટકું એની દીકરી તરફ ધર્યું ને ઓલી પાની ડેલી બાર બાપુની ગાડીનો હોર્ન સંભળાતો હતો. બેન, આજની વગર કઈ તાવડી ટેકો લઈ જાય છે? જીવતર તો એના વિના ધોળ્યું જાય. આ મારું ગયું એવું? મારી માએ કાંગસિયું વેચતી, હું એ વેચું છું, હવે મારી દીકરીએ વેચશે, હું ફેર પડવાનો છે? પણ ઈ એની માના વરો નચાવે એમ નાચે ઈ વાત ખોટી. હું બાકીનું સાંભળવા ન રોકાણી ધોળીને ઓલીપાના ડેલે ગઈ ડેલો ઉઘાડ્યો. કેવો મરી ગઈ તી, કાનમાં ડટ્ટા ભરાવ્યા છે. હે આ હું તો બાપુને જવાબ દીધા વિના
ઈ ગાડી ને ઘોડી ચડાવે ત્યાં તો હું ધોળીના ડેલીમાં પોગી ગઈ. બા નો હાથ પકડીને કેવા માંડી, બા માર.

પુઆયા છે, હદણ ઘરમાં ગોર. બે કાંગસડીઓએ સુંડલા માથે ચડાવ્યા. બાએ બ્લાઉઝમાંથી પાકીટ કાઢ્યું ને 10ની નોટ કાઢી ને નાની કાંગસડીના હાથમાં મૂકી. ઓલી નોતી લેતી તે કાંગસડી એની દીકરીને કે, લઈ લે માસી થાય નાનો પડાય. બાની આંખો ભરાઈ આવી. એણે દુખણા લીધા ને આવજે એવું કંઈક બોલવા જેવું કર્યું, પણ એનું ગળું ભરાઈ આવ્યું હતું, તે બોલાયું નહીં. ને બાપુ ફળિયામાં રાડ્યું નાખતા હતા, ક્યાં મરી ગયું બે ઢખડેલના પેટનું. હું દોડીને ફળિયામાં ગઈ. ક્યાં છે તારી માં? ડેલીમાં. ન્યા હું એના બાપની દાટી હતી. ઠેક, ઓલી આવી હશે હેને મહોતાવાળી. આટલું બોલીને એમણે મોટા મોટા ડગલા ભર્યા ડેલી બાજુ. રસ્તામાં ભીતે ટેકવેલી સોટી એમણે હાથમાં લીધી. હું એ ધોળતી બાપુની હારોહાર ડેલીમાં જોયું તો તડકાની સોનેરી લાય વચાળ ચપ્પલ વગરના મા દીકરીના પગ ધીમીન મક્કમ હાલે હાલતા હતા. પવન ફૂંકાતો હતો ને એમાં એની ઓઢણીઓ ઉડાઉડ કરતી હતી. એ ઓઢણીને દાંત તળે દબાવી મા દીકરી શેરી ઉતરતી હતી. દીકરીના ઉઘાડા ખભા પર માનો હાથ ઢંકાયેલો હતો. આ બાજુ ડેલીમાં બા ક્યાંય સુધી મા દીકરીને આમ જાતા જોઈ રહી. પવન બાના માથે ઓઢેલા લેરિયામાં ભરાડો ને લેરિયાનો છેડો ઉડાઉડ કરતો હતો. મને બાપુને બે ઘડી કહેવાનું મન થઈ ગયું, બાપુ મહોતું તારી બાએ ઓઢ્યું છે, લેરિયું પહેરીને ઓલી મા દીકરી તો ક્યારની એ નીકળી ગયું.

0: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન, જેનો માણકો એક આજે આપે સાંભળ્યો.
1: આ વાર્તાનું શીર્ષક હતું મહોતુ.
0: શીર્ષક ગીત અને લેખક રામ મૂરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

0: घड़पण ने कहूँ छू मुझने माफी दे दे।
1: बलराज शास्त्री ने आप सांभळी रह्या हता रचनाथी अविनाश व्यासनी। સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું। 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર।

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલાસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવા રવાના થયા. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियंतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. जकार्ता कार्यक्रम का मुख्य आकर्षण प्रधानमंत्री मोदी का भारतीय समुदाय को संबोधन होगा, जिसे लेकर पूरे देश में उत्साह है. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रम्बनन मंदिर के दर्शन के लिए योग्यकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीर्णोद्धार के प्रयासों में सहयोग कर रहा है, जो दोनों देशों के बीच गहरे सांस्कृतिक संबंधों को रेखांकित करता है. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा.
0: શ્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેડિસિસના આમંત્રણ પર મેલબોર્ન જશે. તેઓ ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. શ્રી મોદીની 3 દેશોની આ મુલાકાત ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી, મહાસાગર વિઝન તેમજ મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસેફિક પ્રત્યેના દેશના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાની 3 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચીક બેરેકના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે. 15 જુલાઈએ તેમની ચકાસણી થશે. આ બેઠકો માટે મતદાન 24 જુલાઈએ થશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે. દરમિયાન ચૂંટણી પંચે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું. બિહારમાં બાંકીપુર મતવિસ્તાર, ગુજરાતના વડોદરાના માંજલપુર મતવિસ્તાર અને મધ્યપ્રદેશના દતિયા મતવિસ્તાર માટે પેટાચૂંટણીઓ યોજાશે. સૂચના મુજબ 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ચકાસણી 14 જુલાઈએ થશે. આ બેઠકો માટે 30 જુલાઈએ મતદાન યોજાશે. બિહારમાં વર્તમાન સભ્ય નીતિન નબીનના રાજીનામાના કારણે બાંકીપુર બેઠક માટે પેટાચૂંટણી થશે. ગુજરાતમાં યોગેશ પટેલના અવસાન બાદ માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં બેઠક ખાલી થઈ હતી, જ્યારે મધ્યપ્રદેશમાં રાજેન્દ્ર ભારતીને ગેરલાયક ઠેરવવામાં આવતા દતિયા બેઠક ખાલી પડી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ યુજી 2026 પરીક્ષાની ફી રિફંડ માટે બેંક ખાતાની વિગતો અપડેટ કરવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એનટીએએ માહિતી આપી હતી કે જે ઉમેદવારોએ તેમના બેંક ખાતાની વિગતોની પુષ્ટિ કરી છે તેમના માટે રિફંડ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ફક્ત 8,29,510 ઉમેદવારોએ તેમની બેંક વિગતો સુધારી છે અથવા અપડેટ કરી છે. પ્રશ્નપત્ર લીકના આરોપોના કારણે આ વર્ષે 3 મેના રોજ યોજાયેલી નીટ યુજી પરીક્ષા રદ થયા બાદ એનટીએ દ્વારા રિફંડ આપવામાં આવી રહ્યું છે. બ્રિક્સ દેશોના નશીલી દવાઓ વિરોધી એજન્સીઓના વડાઓની બેઠક આજથી ગુવાહાટીમાં શરૂ થઈ. ગૃહમંત્રાલય હેઠળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આયોજિત આ 2 દિવસીય બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે જણાવ્યું કે બ્રિક્સના વિસ્તરણથી નશીલી દવાઓની હેરફેર અને માદક દ્રવ્યોના દુરૂપયોગ સહિત વૈશ્વિક પડકારોનો સામનો કરવાની જૂથની ક્ષમતા મજબૂત થઈ છે. ભારતીય પ્રતિનિધિમંડળે માદક દ્રવ્યોના વિરોધમાં ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ અને કડક અમલીકરણ તથા પુનર્વસન પગલાં પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ પર આજે દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સંસ્કૃતિ મંત્રાલય અને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કોલકાતામાં વિશેષ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું શિલાન્યાસ કરાશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની 125મી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમનું જીવન અને આદર્શો પેઢીઓને મજબૂત, સંયુક્ત, આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાના સામૂહિક પ્રયાસમાં પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીનું જાહેર જીવન અખંડ ભારત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા વ્યાખ્યાયિત થયું હતું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડોક્ટર મુખર્જી ભારતીય જન

0: સંઘના સ્થાપક અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ડોક્ટર મુખર્જીના અતૂટ દેશભક્તિ અને નિસ્વાર્થ જાહેર સેવાના આદર્શો પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને સંવિધાન સદનમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરતા તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાષ્ટ્રનિર્માતા તરીકે ગણાવ્યા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ડોક્ટર મુખર્જીનું જીવન રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે અતૂટ સમર્પણનું પ્રેરણાદાયક ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. રશિયાએ આજે યુક્રેનના પાટનગર કી ઉપર કરેલા બેલેસ્ટિક મિસાઇલ હુમલામાં લગભગ 10 લોકોના મોત અને 46 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના તુર્કીમાં યોજાનારી મુખ્ય નાટો સમિટના એક દિવસ પહેલા બની છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપે તેવી શક્યતા છે. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે રશિયાએ આ હુમલામાં બેલેસ્ટિક મિસાઇલ, ક્રુઝ મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ઘણી બહુમાળી ઇમારતોને નુકસાન થયું હતું અને લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગઈકાલે ચેતવણી આપી હતી કે રશિયા એક નવા મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે આજે સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંક જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. રિયલ્ટી, ઓટો અને ખાનગી બેન્કોના શેરોમાં લેવાલીના પગલે શેરબજાર શરૂઆતથી જ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું, જ્યારે મીડિયા, આઈટી અને જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોમાં વેચવાલી નીકળી હતી. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 576 અને નિફ્ટી 168 અંકો સાથે કારોબાર કરી રહ્યા છે. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ આપ્યું છે. દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. ઇરાનના સર્વોચ્ચ નેતા દિવંગત આયાતુલ્લા અલી ખોમેનીની અંતિમ યાત્રા તહેરાનમાં ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. યુદ્ધમાં માર્યા ગયેલા ખોમેની અને તેમના પરિવારના અન્ય સભ્યોની શબપેટીઓને તહેરાનની શેરીઓમાંથી પસાર થઈને મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક સુધી લઈ જવાશે. ફિફા વિશ્વકપમાં આજે ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2 વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે બ્રાઝિલના અનુભવી ખેલાડી નેમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ગઈરાત્રે રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે 2-1 હાર બાદ તેમણે આ જાહેરાત કરી હતી. નેમારની આ ભાવનાત્મક વિદાયથી એક દાયકાથી વધુ સમયથી બ્રાઝિલિયન ફૂટબોલના એક યુગનો અંત આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આ ફિલ્મ હતી અમર અકબર એન્થની અને સ્વર આપ્યો હતો મોહમ્મદ રફીએ.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: कलाकार यशोदास नास वर्मा आप सांभळी रह्या हता हैसियत फिल्मनुं आ गीत।
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ

0: વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

કલાકાર અશરફ ભોસલે અને સાથીઓને આપણે સાંભળી રહ્યા હતા. ફિલ્મ હતી જમાને કો દિખાના હૈ અને આ ગીત સાથે આજનો રજનીગંધા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

કલાકાર હતા લેસ્લી લુઇઝ. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આપ સાંભળી રહ્યા છો પોપ ગીતો.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में और माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के मार्गदर्शन में आधुनिक नमो एयरपोर्ट दमन विकास और कनेक्टिविटी का नया अध्याय लिख रहा है.
3: अब 16 जुलाई 2026 से शुरू हो रही है दमन दिल्ली दमन की नियमित हवाई सेवा हर सोमवार और बुधवार.
2: इसके साथ ही जल्द ही शुरू होगी मुंबई दमन अहमदाबाद हवाई सेवा. अब सफर होगा और भी तेज, आसान और सुविधाजनक. उड़ चले दमन, बढ़ चले दमन, विकास की नई उड़ान.
3: टिकट बुक करें bookme.alliance air, मेक माई ट्रिप, पेटीएम, IRCTC एयर और अन्य अधिकृत प्लेटफॉर्म पर.
2: नमो एयरपोर्ट से नई उड़ान, दमन के विकास को नई पहचान. दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन द्वारा जनहित में जारी.

0: કલાકાર ગુલામ અલીને હમણાં સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ, જેમાં રજૂ થશે કાર્યક્રમ યુવાવાણી.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અમારો હવે પછીનો કાર્યક્રમ યુવાવાણી થોડી ક્ષણોમાં.
2: આજ શુદ્ધ હવા કે લીએ ઓક્સિજન પાર્ક બનાએ જા રહે હૈ ક્યુંકિ સડકોં પર તો સિર્ફ કાર્બન ડાયોક્સાઇડ મિલ રહા હૈ. નમસ્કાર, મેં હું હિનલ ગોહિલ ઓર આપ સુન રહે હૈ યુવા શ્રોતાઓ કા કાર્યક્રમ યુવાવાણી આકાશવાણી અહમદાબાદ.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ.

0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે કુશલ નેતૃત્વ મેં ઓર માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજી કે માર્ગદર્શન મેં આધુનિક નમો એરપોર્ટ દમન વિકાસ ઓર કનેક્ટિવિટી કા નયા અધ્યાય લિખ રહા હૈ.
2: અબ 16 જુલાઈ 2026 સે શરૂ હો રહી હૈ દમન દિલ્લી દમન કી નિયમિત હવાઈ સેવા હર સોમવાર ઓર બુધવાર.
1: ઇસકે સાથ હી જલ્દ હી શરૂ હોગી મુંબઈ દમન અહેમદાબાદ હવાઈ સેવા. અબ સફર હોગા ઓર ભી તેજ આસાન ઓર સુવિધાજનક. ઉડ ચલે દમન, બઢ ચલે દમન, વિકાસ કી નઈ ઉડાન.
2: टिकट बुक करें bookme.alliance air, make my trip, paytm, irctc air और अन्य अधिकृत प्लेटफॉर्म पर.
1: नमो एयरपोर्ट से नई उड़ान, दमन के विकास को नई पहचान. दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन द्वारा जनहित में जारी. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कुशल नेतृत्व में और माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के मार्गदर्शन में आधुनिक नमो एयरपोर्ट दमन विकास और कनेक्टिविटी का नया अध्याय लिख रहा है.
2: अब 16 जुलाई 2026 से शुरू हो रही है दमन दिल्ली दमन की नियमित हवाई सेवा हर सोमवार और बुधवार.
1: इसके साथ ही जल्द ही शुरू होगी मुंबई दमन अहमदाबाद हवाई सेवा. अब सफर होगा और भी तेज आसान और सुविधाजनक. उड़ चले दमन, बढ़ चले दमन, विकास की नई उड़ान.
2: टिकट बुक करें bookme.alliance air, मेक माई ट्रिप, पेटीएम, IRCTC एयर और अन्य अधिकृत प्लेटफॉर्म पर.
1: नमो एयरपोर्ट से नई उड़ान, दमन के विकास को नई पहचान. दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन द्वारा जनहित में जारी.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
2: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
1: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઇટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
2: તો પછી સાચો નંબર
1: બેંકની ઓફિશિયલ વેબસાઇટ અથવા કાર્ડ પર.
2: તમે તો બચાવી લીધો દીદી.
1: કામથી નહીં
2: કરું છું. આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક બીજ પહોંચાડવા દરેક રાજ્યમાં નવા એકમ સ્થપાશે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત. છોટાઉદેપુર અને તાપીમાં સાઉથ કોરિયાની ટેકનોલોજીથી તૈયાર રાજ્યના પહેલા બે એરફિલ્ડ રબર ડેમનું કામ પૂર્ણતાના આરે. અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ 190 આરોપીની ધરપકડ. ભાવનગરમાં એક વ્યક્તિ પર હુમલો કરનારા સિંહોને જંગલ વિસ્તારમાં છોડાશે, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીનું નિવેદન. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના. અને મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ. પહેલા દિવસે પાટણ, બનાસકાંઠા અને અમદાવાદની ટીમનો વિજય. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, વિશ્વભરના વેફરના બજારને ભારતમાં લાવવા કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક ટેકનિકથી તૈયાર થયેલા બીજ પહોંચાડાશે. આ માટે સહકાર મંત્રાલય દ્વારા દરેક રાજ્યમાં નવા એકમની સ્થાપના કરાશે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાના 5 વર્ષ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધતા અને બનાસ ડેરી દ્વારા કરાયેલી આ પહેલનો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું, આ મોડેલને દરેક રાજ્યમાં પહોંચાડાશે.
5: केले और आलू के सारे किसानों को आधुनिक तकनीक से बने हुए बीज पहुंचाने के लिए हमारी कोऑपरेटिव हर राज्य के अंदर एक नया यूनिट चालू करेगी, जिससे टिश्यू कल्चर पौधे और आलू की ज्यादा पैदावार होने वाली और एक समान आलू का उत्पादन करने वाली बीज की नस्ल हमारे किसानों को उपलब्ध होगी, जिससे विश्व भर का चिप्स का कारोबार हम भारत में ला पाएंगे.
4: વડોદરાની માંચલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 30 તારીખે મતદાન અને 3 ઓગસ્ટે મતગણતરી થશે. ત્યારે ઉમેદવારીપત્ર વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયાના પહેલા દિવસે આજે ભાજપ દ્વારા 2, કોંગ્રેસ દ્વારા 1 અને અપક્ષ ઉમેદવાર દ્વારા 6 ઉમેદવારીપત્ર લેવાયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. ઉમેદવારો આગામી 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી થતા હવે તેની પેટા ચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ગુજરાત વિધાનસભાના શ્યામા પ્રસાદ મુખર્જીના તેલચિત્રને નમન કર્યું. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર મુખર્જીએ કાશ્મીરના સંપૂર્ણ વિલીનીકરણ અને સામાન્ય નાગરિક અધિકાર માટે કરેલા સંઘર્ષને યાદ કર્યા. રાજ્યમાં પહેલીવાર સાઉથ કોરિયાની ટેકનોલોજીથી એરફિલ્ડ 2 રબર ડેમ તૈયાર કરાશે. છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને તાપીની અંબિકા નદી પર 79 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ ડેમનું 75% વધુનું કામ પૂર્ણ થયું છે. તેનાથી છોટાઉદેપુરના 25 ગામના 3,420 હેક્ટર વિસ્તારને લાભ થશે. તેમજ 3.5 મિલિયન ઘનમીટર MCM પાણીના સંગ્રહ સાથે હેરણ નદીના પૂર અને કાંપની સમસ્યાનો કાયમી અંત આવશે. જ્યારે તાપીમાં ડોલવણના પાઠકવાડી ગામમાં જાપાનની ડિઝાઇન સાથે અદ્યતન ડેમની બની રહેલી આ અદ્યતન 640 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે, તેમ જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું. ભાવનગરના પાલીતાણામાં 1 વ્યક્તિ પર સિંહના હુમલા બાદ વન વિભાગ દ્વારા સિંહો પર નજર રાખવામાં આવી રહી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું, 23 જેટલા સિંહના ટોળામાંથી 2 થી 3 સિંહ હુમલા કરી રહ્યા છે. તેમને કબજામાં લઈને તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે અને જરૂર પડશે તો ટ્રેકર્સની સંખ્યા પણ વધારાશે.
6: થોડા સમયથી રેવન્યુ વિસ્તારની અંદર 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનો ડોમિનેટ કરી રહ્યા છે. એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે. ટ્રેકરોની સંખ્યાની અંદર ત્યાં વધારે હ્યુમન કોન્ફ્લિક્ટ ના થાય એની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. એનું જે નેચરલ હેબિટેટ છે એને ઇન્ક્રીઝ કરવાની અંદર પણ ફોરેસ્ટ વિભાગ મહેનત કરી રહ્યું છે.
4: સુરતની નવી સિવિલ હોસ્પિટલના NICUમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે RFID પ્રણાલી કાર્યરત કરવામાં આવી છે. જોકે કોઈ વ્યક્તિ બાળકને લઈને વોર્ડની બહાર જવાનો પ્રયાસ કરશે તો પ્રવેશ દ્વાર પર લગાવેલા સેન્સર સક્રિય થશે અને જાતે જ સાયરન વગાડશે. નવજાત શિશુઓની ચોરીની ઘટનાને રોકવા આ પ્રણાલી આશીર્વાદરૂપ સાબિત થશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા X handle AIR News_ABAD ને ફોલો કરશો.

0: અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રા પહેલા પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે ઓપરેશન ક્લીન સ્વીપના બીજા તબક્કા હેઠળ ગત 24 કલાકમાં 190 આરોપીની ધરપકડ કરી તમામ આરોપીઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું.
1: एक ऑपरेशन क्लीन स्वीप 2.0 लॉन्च किया गया, जिसमें 190 जितने आरोपियों की हमने धरपकड़ करी है. उसमें 83 जितने हैं जो इन्वेस्टिगेशन में पकड़ने बाकी थे वैसे हैं. 5 तड़ी पार है, एनबीडब्ल्यू वारंट वाले 54 हैं, अभी एक्ट वाले 111 है. टोटल करके 190 है, जिसमें से 22 जो है वो एक साल से ऊपर नाश्ता करता थे.
0: સુરતમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી વાદળી શાહી વસ્ત્રોમાં સજ્જ થઈ ભક્તોને દર્શન આપશે. શુદ્ધ રેશમમાંથી અને સોનેરી જરીનું આકર્ષક હાથકામ કરાયેલ આ વિશેષ પોશાકને વૃંદાવનમાં તૈયાર કરાયા છે. તેને બનાવવામાં 15 જેટલા કારીગરોએ 1.5 મહિના સુધી મહેનત કરી છે. મુંબઈ સેન્ટ્રલ મંડળમાં પાણી ભરાતા રેલવે વ્યવહાર અસર થઈ છે. સત્તાવાર યાદી મુજબ આજની કેટલીક ટ્રેનને વિવિધ રેલ મથક પર શોર્ટ ટર્મિનેટ એટલે કે અધવચ્ચે જ અટકાવી દેવાઈ છે. તે મુજબ અમદાવાદ બાંદ્રા ટર્મિનલ કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને સુરત મથક પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ વધુ માહિતી આપી.
2: कई दिनों से लगातार बारिश मुंबई और उसके आसपास के इलाकों में देखी गई है. हमारा जो ट्रैक है नाला सुपारा और वसई के बीच का, वहां पे वाटर प्लम्बिंग की समस्या हुई है, जिसके कारण हमारे पश्चिम रेलवे की कुछ लंबी दूरी की ट्रेनें हैं जो मुंबई आ रही थी वो प्रभावित हुई है. उनको हमने विभिन्न स्टेशनों पर मतलब शॉर्ट टर्मिनेट किया गया है. यात्रियों को किसी भी प्रकार की असुविधा न हो इसका हमने ख्याल रखा हुआ है. यहाँ से भी मुंबई के लिए हमने बसों की व्यवस्था की हुई है.
0: પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા દાહોદ મેમુ ટ્રેન 26 દિવસ માટે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ પુરી જગન્નાથ રથયાત્રા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા આવતીકાલથી

0: કાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: आने वाला अगले 7 दिन के लिए इसमें हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल रहेगा सौराष्ट्र पर और गुजरात रीजन की. थंडरस्टॉर्म वार्निंग दिया गया है, बिजली गिरने का चांसेस रहेगा और जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा. फिशरमैन भाई के लिए वार्निंग अगले 5 दिन के लिए दिया गया है, 6 जुलाई से लेकर 10 जुलाई तक. इसमें LCS 3 सिग्नल अभी भी जारी है.
0: રાજ્યભરમાં વરસાદને કારણે જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. દરમિયાન ઠેર ઠેર બચાવ કામગીરી ચાલી રહી છે. અમરેલીમાં ભારે વરસાદ થતાં રાજુલામાંથી 25, સાવરકુંડલામાંથી 215, જાફરાબાદના ઘારાબંદર ગામેથી 40 અને ધારીના ચલાલા ગામેથી અંદાજે 100 લોકોનું સ્થળાંતર કરાયું. જ્યારે ધારીનો ખોડિયાર અને ધાતરવાડી 1 બંધ સંપૂર્ણ છલકાતા નીચાણવાળા ગામોને ચેતવણી અપાઈ છે. જ્યારે સાવરકુંડલાના ગીનિયા ગામમાં ભારે વરસાદને કારણે દિવાલ પડતા એક મહિલાનું મોત થયાના અહેવાલ છે. મહારાષ્ટ્રના પાલઘર નજીક ટ્રેક પરથી પાણી ભરાવા રેલવે વ્યવહારને અસર થતાં અમદાવાદથી મુંબઈ જતી કેટલીક ટ્રેનને વલસાડમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સાંસદ દવડ પટેલે જણાવ્યું. તો સુરતના રાંદેરમાં વીજળી પડતા 2 યુવકના મોત થયા. કલેક્ટર તેજસ પરમારે લોકોને મદદ માટે હેલ્પલાઇન નંબર 1077 પર ફોન કરવાનો અનુરોધ કર્યો. ભાવનગરનો શેત્રુંજી બંધ 100% ભરાતા પાલીતાણા તથા તળાજાના ગામડાઓને સાવચેત કરાયા. અમદાવાદ, છોટાઉદેપુર અને તાપીમાં કુકરમોડા, વ્યારા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. મોરબીમાં આજથી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા આયોજિત સ્પર્ધામાં આજની મેચમાં મોરબી સામે પાટણ, કચ્છ સામે બનાસકાંઠા અને ભાવનગર સામે અમદાવાદની ટીમનો વિજય થયો. આવતીકાલે પહેલી મેચ પાટણ અને રાજકોટ, બનાસકાંઠા અને સુરત વચ્ચે બીજી, બરોડા અને ગાંધીનગર વચ્ચે ત્રીજી તથા ભાવનગર અને જામનગર ટીમ વચ્ચે છેલ્લી મેચ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક બીજ પહોંચાડવા દરેક રાજ્યમાં નવા એકમ સ્થપાશે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત. છોટાઉદેપુર અને તાપીમાં સાઉથ કોરિયાની ટેકનોલોજીથી તૈયાર રાજ્યના પહેલા 2 એરફિલ્ડ રબર ડેમનું કામ પૂર્ણતાને આરે. અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ 190 આરોપીની ધરપકડ. અને મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર. મિત્રો, આજના ખેતી વિષયક માહિતીના કાર્યક્રમ અંતર્ગત સફેદ મુસળીની ખેતી માટે ગુજરાતમાં ફેસિલિટર તરીકે કાર્ય કરતા જયેશભાઈ મોકાશીની હરેશ પટેલે લીધેલી મુલાકાત આપ સાંભળશો.
3: નમસ્તે ખેડૂત મિત્રો. મિત્રો, ડાંગ પ્રદેશ એટલે પ્રાકૃતિક હરિયાળીનો પ્રદેશ. આ પ્રદેશની આબોહવા એક વિશેષ ઔષધીય પાકને ખૂબ જ અનુરૂપ છે, અને તે છે સફેદ મુસળી. મિત્રો, અહીં સફેદ મુસળીની સામૂહિક ખેતી કરવામાં આવે છે. આ સામૂહિક ખેતી માટે ડાંગ જિલ્લાના ભવાડી ગામના પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ મોકાસી આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો મિત્રો, આપણે એમને મળીએ અને એમની સાથે સફેદ મુસળી, જે ઔષધીય પાક છે, એ વિશેની વાતો કરીશું. તો જયેશભાઈ, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે.
4: આભાર. હું વન ઔષધીય બોર્ડ થકી સફેદ મુસળીની ખેતી કરાવવા માટે ફેસિલિટર તરીકે જોડાયો છું. મેં વલસાડ જિલ્લા અને ડાંગ જિલ્લાના અંદર લગભગ 3200 જેવા ખેડૂતોને ખેતી કરાવી છે, અને વન ઔષધીય બોર્ડ થકી એમને સબસિડી પણ મળે છે.
3: તો જયેશભાઈ, આ સફેદ મુસળીની ખેતી ક્યારથી કરો?
4: હું 1995ના અંદર સફેદ મુસળીની ખેતી માટે ફોરેસ્ટ ખાતા તરફથી મને 2 કિલો બિયારણ આપવામાં આવ્યું, અને એ 2 કિલો બિયારણમાંથી મેં લગભગ 5-7 કિલો જેવો એમાંથી પાક લીધો હતો. પણ જ્યારે મેં પહેલી વખત એ સફેદ મુસળીની ખેતી કરી, તે વખતે મારા પાસે ભગત ભુવા, પહેલાં જે જાણકાર વડીલો હતા, એ લોકો મારા પરથી એની ગાંઠ માંગતા. ત્યારે મને લાગ્યું કે આના અંદર કંઈક ગુણતત્વ છે. પછી મને લાગ્યું કે આ ખેતી કરવા જેવી છે, કારણ કે એ આપણને ખબર ન હતી કે આની

0: જે ઔષધિઓમાં ઉપયોગ થાય છે આ ગાંઠ. પછી મેં લગભગ કરીને કિલો જેવું તો લોકોને વેચી દીધી, લગભગ 5-1 કિલો જ્યારે મારા પર હતી, તે ફરી પાછી મેં ખેતી કરવાનું ચાલુ કર્યું. ત્યારે આપણને ખેતીમાં અનુભવ ન હતો એટલે ચીલા ચાલુ ગમે તેવું રોપીને ખેતી કરી દીધી હતી. પણ હવે એમાંથી મને જરાક એવું લાગ્યું કે આના ઉપર ભાર મૂકવા જેવું છે અને ખેતીમાં કંઈ એનાથી મોંઘી વધતું છે એમ. દવા માટે લોકો વાપરે છે તો મારે પણ એમાં કંઈક કરવું જોઈએ. 2 કિલોમાંથી મેં 95થી સ્ટાર્ટ કરી, ધીરે ધીરે અત્યારે વધતી ગયું. પછી સરકાર દ્વારા પણ મને આમ ઓળખાણ કરાવી અને ફોરેસ્ટ ખાતા તરફથી પણ મને શીખવાનું મળ્યું, બાગાયત, પછી આત્મા દ્વારા એ લોકોએ પણ મને પ્રોત્સાહન આપ્યું. આ જે ખેતી કરો છો એમાં તમે ચીલા ચાલુ રોપો, એના કરતાં વ્યવસ્થિત ગાદી ક્યારા બનાવીને જો ખેતી કરો તો પાક પણ સારો થશે અને ઉપજ પણ સારી આવશે. તો મને લાગ્યું કે એ ખેતી કરવા જેવું છે. તો મેં પછી 3x30 ફૂટના એવા ગાદી ક્યારા કરાવીને સફેદ મસૂરની ખેતી ચાલુ કરી. અને જ્યારે આગળ હું ખેડ કરતો તે જ વખતે એના અંદર છાણિયું ખાતર નાખીને ખેડ કરાવી નાખતો, ભૂકો થઈ જાય પછી એને પાળિયા કરતા, 3 ફૂટના પાળિયા વચ્ચે 1.5 ફૂટની નીપ રાખતા, ઉપરનું જે પાણી હોય નીપમાં નીકળી જાય, પાણી ઓછું જોઈએ, એને ખાતરની જરૂર નથી પડતી. જો બીજું કોઈ પણ ખાતર વાપરવા જાય તો મૂછડી મરી જાય. એટલે ફક્ત ગાદી ક્યારા બનાવીને ઉપર સફેદ મૂછડી રોપી દેવાની, 3-4 ઇંચ પર 1-1 છોડ રોપવાનો હોય. તો એના અંદર એક ગાંઠ આપણે રોપીએ તો 6-7 ગાંઠ થાય, અમુકમાં 10-15 પણ બેસે, અમુક જમીન આધારે પણ એની ફૂટ હોય છે. સફેદ મૂછડીમાં શું છે કે સફેદ મૂછડીની ગાંઠ એ જમીનમાં થાય છે, ઉપર જે પત્તા આવે એના થેપલા બને, પછી શાક પણ બને અને કોઈ અલગ અલગ રીતે વેરાયટી બનાવીને ખાઈ શકે છે. એટલે એનો પત્તાનો પણ ઉપયોગ થાય છે. અને મૂળિયા જે હોય એ મૂળિયાનો ઉપરની જાલ સાલ કાઢી નાખી અને એ વ્યવસ્થિત ધોઈને આપણે તૈયાર કરીએ, સોલીને વેચીએ, તો એ રીતે એનો વેચાણ માટે અમારે બહાર જવું પડતું નથી. ગામના અંદર આપણે ખેતી કરીએ તો આખા ગામના અંદર ફેરિયા પણ ફરે. એ લોકો માર્કેટના અંદર ચાલતો હોય 1200-1500, અહીંયા આવીને 1000 રૂપિયા પ્રમાણે આપણા પરથી ઘર બેઠા લઈ જશે.
1: બરાબર.
0: એટલે માર્કેટ શોધવા નથી જવું પડતું, સામેથી બધા ફેરિયા પણ આવે અને હાટ બજાર ભરાય, એના પણ સફેદ મૂછડીના અંદર વેચાણ થઈ શકે છે.
1: બરાબર છે. હવે તમે આ ખેડૂતોને જે ટ્રેનિંગ આપો છો, હા, ત્યાં જઈને આપો છો કે તમારી જગ્યાએ એમને બોલાવીને આપો છો?
0: એમાં સર એવું છે કે હવે ત્યાંથી આવે તો એકને બે જણાવી શકે અને હું જાતે જાઉં, તો જે ખેતી કરતા હોય તે બી અને ખેતી નહીં કરવા માંગતા હોય તોય પણ બધું બધાને ભેગા કરીને આપણે ડેમોન્સ્ટ્રેશન આપણે પાળિયા બનાવીએ અને કેવી રીતે આ સફેદ મૂછડી રોપવાના આવે, કેટલે દૂધ રોપવાના આવે, એક જ દિવસે બધું પતાવી દઉં છું. એટલે એ લોકોને બધું સમજણ બતાવો, આવી રીતે રોપાય અને અંદર ઘાસચારો નહીં નીકળે એટલે અગાઉથી ખેડ કરવી પડે, આ રીતે બધી જ એ લોકોને બતાવી દઉં છું.
1: હવે આપે જણાવ્યું કે તાપી જિલ્લો અને વલસાડ જિલ્લામાં પણ આપે ઘણા ખેડૂતોને આ ટ્રેનિંગ આપી છે, તો શું વલસાડ અને તાપીનું જે હવામાન છે, અહીંની આબોહવા છે, એ આ પાકને અનુરૂપ છે?
0: હા, બધી જ જગ્યાએ સર. ગુજરાતમાં જઈએ ને તો મારા પાસે ભાવનગરના તે બાજુના પણ ખેડૂતો છે, ભાવનગરના છે, ગોધરાના છે, ગાંધીનગરના પણ છે, એ તો બધી જ જગ્યાએ થઈ શકે છે. પણ મતલબમાં એક જ કે પાણી ભરાવો ના જોઈએ,
1: નિતારવાળી જગ્યા,
0: નિતારવાળું કરવું પડે. ક્યારે હોય તોય પણ પાળિયા કરવા પડે, લોપરનું પાણી નીકળી જાય અને બબો પાણી ભરાય તો તે 2-3 દિવસના અંદર એનો નિકાલ થઈ જવો જોઈએ.
1: તો આખું વર્ષ એ રોપવામાં આવે કે
0: ના? ના, એક જ સીઝનમાં.
1: કઈ?
0: તમે જૂનમાં રોપો તો સપ્ટેમ્બરથી ચાલુ થઈ જાય, એના પાન પીળા પડી જાય એટલે તમને ખબર જ પડી જશે કે આ પાકી ગયું.
1: તો એના માટે તો ખાલી વરસાદનું જે પાણી છે એટલું જ પૂરતું થઈ રહે?
0: હા, એટલું જ પૂરતું. પાણી આપવાની પિયતની જરૂર નથી. અને બીજું કે આ વલસાડ જિલ્લાને તમે પૂછતા હતા, વલસાડ જિલ્લામાં ઓલરેડી ખેતી કરતા જ છે. એટલે આમાં શું ગમે તેવી જગ્યાએ થઈ શકે, કાકરાવાળી જમીન હોય તોય થાય, એવું નહીં કે આ ખરાબ જમીન છે આમાં નહીં થતું, એવું નહીં. આ બધી જગ્યાએ સફેદ મછલી ઉગી નીકળે. આ જંગલની જડીબુટી છે સર, એના અંદર કશું એ નહીં, ખડક પર હોય તો એ પણ થાય.
1: એનો પાવડર જ્યારે આપણે બનાવીએ છીએ તો એ પાવડર કેટલો સમય સચવાયેલો રહે અને એની સાચવણીની પ્રક્રિયા કઈ?
0: 1.5-2 વર્ષ સુધી પાવડર રહી શકે છે. અને એ હું તો શું છે, બેગ લઉં એના અંદર પેક કરીને આપું, અને કોઈને પણ એમ સાચવવા માટે કહું તો જો તમારે કાચની બરણી હોય એમાં ખોલીને નાખી દો ને વ્યવસ્થિત ફિટ કરી મૂકશો તો બગડે નહીં.
1: તો એનો ઉપયોગ શું પાવડરનો?
0: એનો ઉપયોગ છે ને ડાયાબિટીસથી માંડીને દરેક બીમારીઓ માટે કામ આવે. હેલ્થ માટે સારામાં સારું એ શક્તિવર્ધક છે, એનાથી આપણા હાડકા મજબૂત રહેશે. મુરલી ગાવિત પર જે દોડવીર છે એ પણ આપણા પર વાપરે છે. આ શું છે કે હેલ્થ માટે સારું, એમાં કોઈ જાતનું નુકસાન નહીં થતું, વધારે લો ઓછું લો વાંધો નહીં આવે.
1: તો તમે જે ખેતી કરી છે એમાં મજૂરોની જરૂરિયાત રહેતી હશે?
0: મજૂરીની રોપણી વખતે મજૂરની જરૂરિયાત રહે. હવે શું છે કે મારા ત્યાં અત્યારે મજૂર નથી ને કામ બી એક હાથે આવી ગયેલું, આખું વર્ષ નીકળી ગયો ને જમીનના અંદર સફેદ મછલી પડેલી છે તો એ બગડે નહીં. હજુ એનો એવું નહીં કે આખું વર્ષ જમીનમાં રહ્યું તો કે કોવાઈ ગયું કે બગડી ગયું, એ પ્રશ્ન સર નથી આવતો.
1: બરાબર છે. હવે તમને દરેક જગ્યાએ ઘણા એવોર્ડો મળ્યા છે, તો એના વિશેની થોડીક વાતો કરશો?
0: સફેદ મસળીની ખેતી કરી છે એટલે થોડાકા કરીને 14 જેવા એવોર્ડ મળ્યા છે, ને પ્રશંસા પત્ર પણ ખાસા મળી ગયા છે. કોઈ પણ જગ્યાએ જાય માન સન્માન આપે છે. એક સમય એવો હતો કે આપણને કોઈ ઓળખતું જ નહોતું. આ સફેદ મસળીથી એવું કે લગભગ 17 જેવી બુક બની સરકારે, એમાંથી પહેલા નંબર લઈને બધા ફોન કરીને મારા પરથી સફેદ મસળીનો પાવડર પણ મંગાવે, કોઈને બિયારણ જોઈએ હોત 1 કિલો અને 2 કિલો પણ બિયારણ મંગાવ્યા.
1: બરાબર.
0: મારે પેકિંગ કરીને મોકલી દેવાનું હોય છે. શરૂઆતમાં મને દિલ્હી સરકારે 1 એવોર્ડ આપ્યો, તેના પછી આત્માવાળાએ એવોર્ડ આપ્યો, પછી એવી રીતે એવોર્ડ ચાલુ થયા, તો અત્યાર સુધી એવોર્ડ ચાલુ જ છે.
1: આત્મા પ્રોજેક્ટ સાથે તમે ક્યારથી જોડાયા? એમાં ખેડૂતોની જે જૂથ બનાવવામાં આવે છે એનો તમને કેવી રીતે ફાયદો થાય?
0: જો એમાં શું છે, જૂથ બનાવે તો લીડરશીપ હોય એ લોકોને અમુક જગ્યાએ પ્રવાસ પણ લઈ જાય છે, સાથે ખેતીવાડીનો અમુક વિષય માટે બતાવવામાં આવે છે, અને આત્મા દ્વારા લોકોને ઘણી સમજણ મળે છે ને અલગ અલગ ખેતી માટે જાણકારી પણ મળે છે. છેલ્લે પોતાના ઘરે ગાય રાખીને એને છાણથી માંડીને એનો જે આપણે ગમે તે દવા બનાવીએ છંટકાવ માટે એ પણ કરી શકાય છે. એટલે જીવામૃત બનાવવું હોય ગમે તે આપણા ઘરેથી જ બધું તૈયાર કરી શકાય.
1: તો સફેદ મૂછળીને કોઈ પ્રકારની જીવાત લાગુ પડે?
0: ના, બિલકુલ નહીં. સફેદ મૂછળી પર ઢોર પણ ખાતા નથી, બકરા પણ ખાતા નથી, અને કોઈ રોગ એવી જીવાત પડતી નથી. આ બધા કરતાં આ જે ઔષધિ અલગ છે સર.
1: તો એના જે મૂળમાંથી જે તમે પાવડર બનાવો છો,
0: હા,
1: તો એ ઔષધિ તરીકે કામ કરે છે. હવે એવું ખરું કે એના પાંદડાની ભાજી ખાઈ શકાય?
0: એના મૂઠિયા બને, થેપલા બને, પછી એને કાપીને કાંદાના સાથે શાક પણ બનાવી ખાવાય, એવી રીતે એ પાત્રનો ઉપયોગ પણ થઈ શકે છે.
1: બરાબર છે. એટલે જે પાવડર જેટલું આપણને પૌષ્ટિકતા આપે એટલું જ આ પાંદડા બી આપે. બરાબર છે. હવે તમે આ સફેદ મૂછળીની જે ખેતી કરો,
0: હા,
1: તો એ સિવાય પણ બીજી ખેતી તો કરતા જ હશો ને?
0: હા.
1: તો તે કઈ કરો એની સાથે સાથે?
0: જો આ સફેદ મૂછળી જે આપણે ખેતી કરીએ એના પાળિયા હોય, એ પાળિયાના બંને કિનારે મકાઈ નાખીએ, પછી સાથે તુવેર પણ નાખીએ, અમુક જગ્યાએ ભીંડા હશે, ગલકા હશે, પછી સિંગ છે, મગફળી એવું પણ અમારે નાખી દે. જ્યારે પેલું કાઢવા જાય ત્યારે પેલું કાઢે તો એ લોકોને ટાઈમમાં સિંગ બી ખાવાનું મળે, શાકભાજી બી લઈ જાય, એટલે એકી સાથે 6-7 પાક સફેદ મુસળી અંદર થઈ શકે છે.
1: જયેશભાઈ, સફેદ મુસળી વિશે ખૂબ જ સરસ માહિતી આપી, તમને ઘણા બધા એવોર્ડ મળ્યા છે એ વિશેની માહિતી આપી. તો સફેદ મુસળીની ખેતી આપણા ગુજરાતના ખેડૂતો વધારેમાં વધારે કરે, અને આપ એમને જે સલાહ સૂચનો આપો, હજુ પણ વધારે ખેડૂતો આ ખેતી કરતા થાય, અને સફેદ મુસળીની જેને આપણે એમ કહીએ કે જંગલની ખેતી અથવા તો જંગલમાં જ થાય એ છોડીને આપણા ખેડૂતો પણ એની ખેતી કરતા થાય, અને એનું જે મહત્ત્વ સમજે આપણા ખેડૂતો, અને એ ખેતીને બહોળો પ્રચાર કરીને પણ આ સફેદ મુસળીની ખેતી કરે, એ આપે જે તાપી અને વલસાડના ઘણા બધા ખેડૂતોને આપે ટ્રેનિંગ આપી છે, એમને સલાહ સૂચનો આપ્યા છે, ઠેઠ ભાવનગર સુધીના ખેડૂતોને પણ તમે એ વિશેની માહિતી આપી છે, તો એ ખેડૂતો જો આ સફેદ મુસળીની ખેતી કરશે તો સફેદ મુસળીનું નામ ઘણા એ સાંભળ્યું પણ નથી તો એવો સાંભળતા થશે, એનો ઉપયોગ કરતા થશે, અને આપણા જે આ પ્રાકૃતિક જે વાતાવરણમાં આ જે ખેતી થાય છે સંપૂર્ણપણે પ્રાકૃતિક એવી આ ખેતીનો ખૂબ જ વિકાસ થશે એવી આશા રાખીએ. તો જયેશભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા ખેડૂતોને ખૂબ જ સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ, આભાર.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સફેદ મુસળીની ખેતી માટે ગુજરાતમાં ફેસિલિટર તરીકે કાર્ય કરતા જયેશભાઈ મુકાશીની હરેશ પટેલે લીધેલી મુલાકાત. અને હવે સાંભળીએ ગાયક કલાકાર આસિત દેસાઈના સ્વરમાં સુંદર મજાનું આ ભજન.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર આશિત દેસાઈના સ્વરને. અને હવે સાંભળીએ ગાયક કલાકાર રૂપકુમાર રાઠોડના સ્વરમાં ગઝલ.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર રૂપકુમાર રાઠોડના સ્વરને. મિત્રો, હવામાન અંગેની જાણકારી મેળવીએ. હવામાન ખાતાની આગાહી અનુસાર સંઘ પ્રદેશ તથા રાજ્યના વિવિધ પ્રદેશો જેમ કે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર, સોમનાથ, દીવ વગેરે પ્રદેશોમાં આજે ભારે વરસાદની આગાહી છે. માછીમાર ભાઈઓ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.

0: આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇન્ડોનેશિયાના જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગત 5 વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે પોર્ટુગલ અને સ્પેન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના ભારત પ્રશાંત પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા હતા. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબ્યાન્તોએ જકાર્તા વિમાન મથક પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઇન્ડોનેશિયાના સ્થાનિક સમુદાય અને ભારતીય સમુદાયે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું, જેમાં પરંપરાગત ભારતીય અને ઇન્ડોનેશિયન સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીના 4થા પ્રવાસ દરમિયાન તેઓ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી સાંસ્કૃતિક અને ઐતિહાસિક શહેર યોગ્યકાર્તામાં પ્રંબાનંદ મંદિર સંકુલની મુલાકાત લેશે. તેમની મુલાકાતના બીજા તબક્કામાં શ્રી મોદી 8-10 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એક મહાન દેશભક્ત અને ભારતની અખંડિતતા માટે સમર્પિત સ્વપ્નદ્રષ્ટા હતા. ડોક્ટર મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે પોતાના વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીના વિચાર આધુનિક ભારતને માર્ગદર્શન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ 2 વર્ષીય રાષ્ટ્રીય ઉજવણી સાથે ઉજવી રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે સહકારી ચળવળ સુધારા, ડિજિટાઇઝેશન અને વ્યાવસાયિક વ્યવસ્થાપન દ્વારા વિસ્તરણના નવા તબક્કામાં પ્રવેશી રહી છે. સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે 9 મુખ્ય રાષ્ટ્રીય સ્તરની સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી છે.
1: સહકારિતા મંત્રાલય કે ઇનિશિયેટિવ છે, કુલ 9 રાષ્ટ્રીય સ્તર પર કામ કરને વાલી સહકારી સમિતિ બનાકર દેશ સે લેકર ગ્રામ તક એ 9 ક્ષેત્રો મેં સહકારિતા મંત્રાલય કો એક માલા મેં પિરોને કા કામ હમને કિયા હૈ.
0: શ્રી શાહે ખેડૂતોને ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોનું ઉત્પાદન વધારવા અને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળવાની પણ અપીલ કરતા કહ્યું કે સહકાર મંત્રાલય છેલ્લા 5 વર્ષથી સહકાર દ્વારા સમૃદ્ધિના મંત્રને અનુસરી રહ્યું છે.
1: हमने कृषि ऋण, डेयरी, उर्वरक वितरण और ग्रामीण सेवाएं, ये सभी को प्राथमिक से लेकर राष्ट्रीय स्तर पर जोड़ने का काम किया है. सेकेंडरी और टर्सरी क्षेत्रों में भी उसको जोड़ने का काम किया है. भंडारण, उत्पादन, एक्सपोर्ट, जैविक उत्पादन, परंपरागत बीजों का उत्पादन, ज्यादा उत्पादन देने वाले बीजों का निर्माण, डिजिटल सेवाएं, बैंकिंग, मोबिलिटी, लॉजिस्टिक और हरित ऊर्जा, ये सबको એક માલા મે પિરોને કા કામ એ 5 સાલ મે કિયા હૈ.
0: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે ટેકનોલોજી સક્ષમ દ્વિભાષી મેનેજમેન્ટ શિક્ષણ ગ્રામીણ શહેરી અંતરને દૂર કરવામાં અને પ્રતિભાશાળી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમની પરિસ્થિતિ ગમે તે હોય ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવામાં મદદ કરી શકે છે. તેમણે નવી દિલ્હીથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઉદયપુર ખાતે નવા શરૂ કરાયેલા અભ્યાસક્રમના ઉદઘાટન પ્રસંગે વર્ચ્યુઅલી સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. મંત્રીએ કહ્યું કે ઓનલાઇન દ્વિભાષી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામ એક અનોખી પહેલ છે અને સરળતાથી સમજી શકાય તેવી ભાષામાં મેનેજમેન્ટ શિક્ષણ આપીને વ્યાપક અસર કરી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નેશનલ હાઇવે ફ્રેટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ લિમિટેડની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશભરના ધોરીમાર્ગ પર વિકસિત મલ્ટીમોડલ ફ્રેટ પાર્ક, રોપવે અને મુસાફરોની સુવિધાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દેશમાં આધુનિક અને સુધારેલ પરિવહન વ્યવસ્થા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે પ્રોજેક્ટના અમલીકરણ સામેના પડકારોની પણ સમીક્ષા કરતા સંબંધિત અધિકારીઓ અને તમામ હિસ્સેદારોને તમામ અવરોધોને તાત્કાલિક દૂર કરવા અને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. સરકારે જણાવ્યું છે કે 104 કરોડથી વધુ આરોગ્ય કાર્ડ, 93 કરોડથી વધુ આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા આભા સાથે જોડાયેલા છે. આ દેશની સંકલિત ડિજિટલ જાહેર આરોગ્ય પ્રણાલી તરફ એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. આભા આધાર કાર્ડની જેમ 14 અંકનો અનન્ય ઓળખ નંબર છે, જે વ્યક્તિને વ્યાપક આરોગ્ય પ્રણાલી સાથે સુરક્ષિત રીતે જોડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે રહેવા

0: ભારત સરકારને નિયંત્રણ રેખા ખોલવા અપીલ કરી છે. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તમામ વિભાગોને વાર્ષિક ઉત્સવ માટે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. શ્રી માંઝીએ ભીડ વ્યવસ્થાપન, બહુસ્તરીય સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય આવશ્યક નાગરિક સેવાઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી. આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે 300થી વધુ ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે.
1: पुरी में महाप्रभु जगन्नाथ जी का रथ यात्रा का पावन पर्व है, उसमें 300 से अधिक स्पेशल ट्रेन चलाई गई और आने वाले समय में केरलम में ओनम के फेस्टिवल के उपलक्ष्य में 100 से अधिक स्पेशल ट्रेन चलाई जाएगी.
0: હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના ભાગોથી ગુજરાત, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. આજે આસામ, મેઘાલય, બિહાર, પૂર્વી ઉત્તરપ્રદેશ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ પડતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અમરેલીના રાજુલા અને ધારી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અધિકારીઓએ 6 મોટા બંધોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 64.57% ક્ષમતા પર છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 82 રસ્તાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે અને 100થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ઈરાનની રાજધાની તહેરાનમાં આજે સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રિવોલ્યુશનરી ગાર્ડ જનરલ હસન જાદેહે જણાવ્યું કે મૃતદેહને મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર લઈ જવામાં આવે તે પહેલા લગભગ 12 કલાક સુધી તહેરાનની શેરીઓમાંથી પસાર કરવામાં આવશે. શોક સમયગાળા દરમિયાન અધિકારીઓએ રાજધાનીના ઘણા મુખ્ય રસ્તાઓ, જ્યારે દેશનું હવાઈ ક્ષેત્ર પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે, જેથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. શોક ગત શનિવારથી શરૂ થયો હતો અને આગામી ગુરૂવાર સુધી ચાલુ રહેશે. ત્યારબાદ આયાતુલ્લાહ અલી ખામેનીને તેમના જન્મસ્થળ મશહદમાં ઇમામ રેઝા દરગાહમાં દફનાવવામાં આવશે. યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ યુનિસેફે અહેવાલ આપ્યો છે કે સુદાનમાં 6 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં 300થી વધુ બાળકો માર્યા ગયા છે. એપ્રિલ 2023થી સુદાનની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચેના યુદ્ધમાં કોર્ડોફાન, ડારફૂર અને બ્લુ નાઇલ રાજ્યોમાં ડ્રોન હુમલાઓથી 60% મૃત્યુ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે અલ ઓબેડ શહેરમાં અને તેની આસપાસ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ દ્વારા વધતી હિંસાની કડક નિંદા કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. 5 યુરોપિયન દેશો દ્વારા મતદાન વિના રજૂ કરાયેલા અબિલમાં સુદાનના શરણાર્થીઓને આશ્રય આપતા દેશોને નાણાકીય સહાય અને સમર્થન વધારવાની હાકલ કરવામાં આવી છે. ફિફા વિશ્વકપમાં અમેરિકાના આલિંગ્ટનમાં આજે રાત્રે રાઉન્ડ ઓફ 16 મેચમાં પોર્ટુગલનો મુકાબલો સ્પેન સાથે થશે. આવતીકાલે રાઉન્ડ ઓફ 16ના બીજા મેચમાં સિએટલમાં અમેરિકા બેલ્જિયમ સામે ટકરાશે. ઇંગ્લેન્ડ, નોર્વે, મોરોક્કો અને ફ્રાન્સ પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આજે સવારે રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2થી શાનદાર જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇન્ડોનેશિયાના જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું ગત 5 વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે પોર્ટુગલ અને સ્પેન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.